નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે સોમવાર, તારીખ 18 મે અને 2026, શક સંવત 1948, વિક્રમ સંવત 2082, અધિક જેઠ સુદ બીજ. અત્યારે સવારના 5:57 થઈ રહી છે. શ્રોતા મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે તેવી મંગલ કામનાઓ સાથે પ્રસારણ સભાનો શુભારંભ મંગળધ્વનિથી કરીએ.

મિત્રો, કાર્યક્રમના આરંભે સાંભળે હસમુખ પાટડિયા મહેન્દ્ર ટોકેના સ્વરમાં મદન મોહન મનુજની આ રચનાને.

મિત્રો, હમણાં જ આપે ભારતી વ્યાસના કંઠે રવિરામની રચનાને સાંભળી. કાર્યક્રમમાં હવે સાંભળીએ ઇસ્માઇલ વાલેરાના સ્વરમાં વઘોચરણની આ રચનાને.

મિત્રો, હમણાં જ આપે જગદીશ જોશીના સ્વરમાં ડુંગરપુરી રચનાને સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળીએ સ્વરમ ગાયક વૃંદના અવાજમાં નટરાજ બ્રહ્મભટ્ટની આ રચનાને.

મિત્રો, આ સાથે જ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આવો સાંભળીએ વક્તા મણિલાલ પટેલને. વિષય છે સગપણ.
1: માણસ માત્રને, આમ તો જીવ માત્રને માયા લાગે છે. પંચેન્દ્રિયો લઈને જન્મ્યા છીએ એટલે માયા તો લાગવાની. હોવાપણું સગપણ બાંધે છે, હયાતી સગાઈ રચે છે. સમગ્ર સૃષ્ટિ આમ તો પરસ્પરના સગપણથી સંબંધાય છે. માટીને મેઘની માયા, મેઘને બધું જ ચૈતન્યસભર ચેતનવંતુ કરી દેવાની હોશ હોય છે એટલે વરુણ દેવ વરસે છે. ઘાસને ધરતીની માયા અને ધરતીને ધન ધાન્યની માયા હોય છે. નદી સાગર ભણી જાય છે. સગાઈની અને અધિરાઈ હોય છે. સાગર સૃષ્ટિનો અધિષ્ઠાતા છે. સૂર્યને સાગરનું સગપણ વરાળ જન્માવે ને વરાળ વાદળ બની ધરતીને ચેતનવંતી જળવતી ફળવતી કરે છે. ને માણસ જાત તથા વનસ્પતિ વનો જીવજંતુ પશુ પંખી બધા જ કેવું તો જીવતર પામે છે નહીં. સૃષ્ટિમાં સગપણ ચિરંતન ચક્ર રૂપે ચાલતું રહે છે. જુઓ ને, આંખને સૌંદર્ય સાથે સગપણ છે, નાકને સુગંધ અને મહેકનું જગત જોઈએ છે, જીભને સ્વાદ અને રસની દુનિયામાં માલવું છે, ત્વચાને સ્પર્શ સુખ સુંવાળા સંબંધોનું સગપણ ગમે છે, અને આ કર્ણલોકને મરમર અને સ્વર તથા સૂરની સૃષ્ટિ કેવી તો વાલી લાગે છે. આમાં સમગ્ર સૃષ્ટિમાં વ્યાસરૂપે વિરાજે છે એ તો સગપણ. સગાઈના સહજ પ્રાકૃતિક આધારો તો અવિરામ સક્રિય હોય છે. આપણે માનવો તથા પશુપંખીની સૃષ્ટિમાં સગપણની વાત જોઈશું તો એમાં ઘણું નવું નવું જોવા જાણવા મળશે. સગપણમાં એક કઠોરતા હોવાની આપણને ખાતરી થાય છે. માણસ જરા વિચિત્ર પ્રાણી છે. એ પજેસિવ છે, સ્વાર્થી અને લાલચી છે, લોભી છે. એ બધું પોતાનું કરી લેવા ચાહે છે, પણ સગપણમાં જો સ્વાર્થ ભળશે તો એમાં તિરાડો પડશે. સૃષ્ટિને નિયંત્રિત કરવાનું પરમ તત્વ બધા જ સગપણો તત્વો પોતપોતાની જગ્યાએ કરી રાખે છે. જળ હંમેશા નીચે ને નીચે વહેતું રહે છે. અગ્નિ દશે દિશામાં ફરી વળે છે. હવાઓ પણ બધું જ ભરી દે છે, કશું ખાલી નથી રાખતી. તડકો અને ચાંદની ભેદ વિના બધાના આંગણામાં જઈને ઉતરે છે. વરસાદ કોઈ એક ગામ કે એક ઘર કે એક ખેતર પર નથી વરસતો. વારા ફરતે એ માટીના કણે કણને ભીજવે છે અને ફળવંત બનાવે છે. માણસ પણ સગપણ તો ઝંખે છે, પણ એ ભેદભાવ કરનારું પ્રાણી છે. જો કે લોહીના સગપણ હોય તેમાં ચઢાવ ઉતાર આવે ખરા, પણ ડાંગે માર્યા પાણી જુદા પડતા નથી. માણસને ખાધા વિના થોડા દિવસ ચાલશે, પણ માણસને માણસ વિના પ્રેમ વાલ ઈર્ષા પીડા વિના નહીં જ ચાલે. માણસ પશુપંખી સાથે પણ સગપણ બાંધે છે. સગપણ જીવનને સમૃદ્ધ કરે છે. ચાહવાના આમ તો ક્યાં પૈસા થાય છે, ને સારું બોલવામાં એ ક્યાં ખર્ચ થાય છે, પણ માણસે ભીતરમાં સ્નેહ અને સગાઈને જોર દઈને ઉછેરવા પડે છે. સગપણને સગાઈ વિના તો માનવનું અસ્તિત્વ જ અશક્ય છે. માટી ધાન્ય પ્રાણી વસ્ત્ર હવા અગ્નિ ઘર વૃક્ષ માણસ આ બધા સાથે પ્રત્યેક જણને સગપણ હોય છે. એટલે આ જગતને જીવવા જેવું રાખવા માટે આપણે માનવતા પ્રેમ નીતિ નિસ્બત સાચવીને બીજાના સગપણનો ખ્યાલ રાખીને શુભ ભાવનાથી જીવવાનું છે. સગપણ વિના સુખ સંભવ નથી. ચાલો ત્યારે એકમેકને ચાહીએ અને સગપણ બાંધીએ.
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, શરૂ થાય છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ આનંદ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મુકેશના સ્વરમાં. ગીતને સંગીત આપ્યું છે સલીલ ચૌધરીએ અને બોલ લખ્યા છે ગુલઝારે.

ગાયક કલાકાર મુકેશના સ્વરમાં સાંભળીએ અનોખી રાત ફિલ્મનું ગીત. સંગીતકાર છે રોશન અને ગીતકાર છે ઇન્દિવર.

0: દીક્ષા સ્કીમ ના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: ધર્માત્મા ફિલ્મનું ગીત સાંભળીએ. ગાયક કલાકાર છે મુકેશ. ગીતને સંગીતથી સવાર્યું છે કલ્યાણજી આનંદજીએ અને બોલ છે ઇન્દિવરના.

કાર્યક્રમના અંતે સાંભળીએ પૂરબ ઓર પશ્ચિમ ફિલ્મનું ગીત. ગાયક કલાકાર મહેન્દ્ર કપૂર, બ્રિજભૂષણ અને શ્યામા ચિત્તરના સ્વરમાં. સંગીત છે કલ્યાણજી આનંદજીનું.

પૂરબ ઓર પશ્ચિમ ફિલ્મનું આ ગીત હતું. મિત્રો, આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સંસ્કૃત સમાચાર.

0: વાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સદાબહાર ગીત કાર્યક્રમની શરૂઆત.
1: આકાશવાણી દમણ પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન મણકો 318.

શ્રી રામચરિત ભગવાન માનસ ગણ મણકો હતો 318 પ્રસારણ આકાશવાણી દમણ કેન્દ્રનો. મિત્રો, અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર થોડી જ વારમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર યોજનાને નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું રાજ્યમાં 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડ રૂપિયાની આવક મેળવે છે. રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ. રાજ્યના 10 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટે ટેકનિકલ સહયોગ અંગેના આશયપત્ર પર હસ્તાક્ષર કરાયા છે, જેનાથી રાજ્યને જળ સંસાધન ક્ષેત્રે નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કલ્પસર યોજના રાજ્યની જળ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી મોદીએ રવિવારે નેધરલેન્ડના વિશ્વ પ્રસિદ્ધ ડેમ અફસ્લુઇટડીજની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે કલ્પસર યોજના ખંભાતના અખાતમાં એક વિશાળ ડેમ બાંધી સમુદ્રને મળતી 7 નદીઓના જળનો ઉપયોગ કરવાની યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખંભાતના અખાત પર મીઠા પાણીનું એક વિશાળ જળાશય બનાવવાનો છે. આ યોજના સાકાર થયા બાદ સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓમાં અંદાજે 10 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં 36 લાખ પશુપાલક બહેનોના માધ્યમથી દૈનિક 3 કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે, જેના પરિણામે દરરોજ અંદાજે 200 કરોડ રૂપિયાની રકમ સીધી બહેનોના બેંક ખાતામાં જમા થાય છે. ગઈકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના કહ્યું કે ડેરી ક્ષેત્રમાં સર્ક્યુલર ઇકોનોમીનો અમલ કરીને પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
1: 36 લાખ બહેનો ગુજરાતમાં રોજ 3 કરોડ લીટર દૂધ ઉત્પાદન કરે અને લગભગ 200 કરોડ રૂપિયા રોજ આ બહેનોના ખાતામાં જમા થાય છે. 200 કરોડ રૂપિયા રોજ કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને કહીએ ને તો એની આંખો ફાટી જાય. 36 લાખ બહેનોના ખાતામાં અમૂલની ડેરીઓના માધ્યમથી 200 કરોડ રૂપિયાની રાશિ રોજ પહોંચાડવાનું કામ આપણું ડેરી સેક્ટર કરે છે.
0: નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ઝીંગા કિસાન સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું કે રાજ્યનો વિશાળ દરિયા કિનારો, અનુકૂળ હવામાન અને આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ રાજ્યને એક્વાકલ્ચર અને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન તરફ આગળ ધપાવી રહ્યો છે.
2: ઝીંગા ઉછેરની અંદર પણ આપણે કંઈક રિસર્ચ કરી રહ્યા છીએ. નવસારીમાં પણ એક ઝીંગા ઉછેર કેન્દ્ર જયારે શરૂ થયું ત્યારે એના ઓપનિંગમાં ગયો હતો, ત્યારે જે એમનું કામ જોયું હતું જાણ્યું હતું ત્યારે મને ચોક્કસ લાગ્યું કે આપણા વિસ્તારના ઝીંગા ઉછેરના સાથે જોડાયેલા ભાઈઓ અને બહેનોને જો આ થોડી ટેકનોલોજીનો સપોર્ટ મળે, થોડો આર્થિક સહાય મળે, થોડી સબસિડી મળે તો એ ખૂબ સારું કામ કરી શકે એમ છે. આજે પણ આપણે ઝીંગા ઉછેરમાં ઘણા બધા આગળ હોવા છતાં આવનારા દિવસોમાં પણ એક ટાર્ગેટ લઈને ચાલે કે ટોટલ જે ઝીંગા ઉછેર થશે એમાં 2.5 લાખ ક્વિન્ટલ કેવો કંઈક મેં નંબર આપ્યો હતો એટલું ઉત્પાદન આપણે કરવા માંગીએ છીએ.
0: રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ છે. ગઈકાલે રાજકોટ હવાઈ મથક પરથી 5 કરોડ કિંમતની 180 કિલો ચાંદી ઝડપાઈ હતી. હીરાસર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર કેન્દ્રીય આઈબીના બાતમીના આધારે એક ગુપ્ત ઓપરેશન દ્વારા ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગાવનાર વેપારીઓની પૂછપરછ જીએસટી દ્વારા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પરથી સ્ટેટ જીએસટીએ 100 કિલો ચાંદી જપ્ત કરી હતી. વલસાડના ઉમરગામમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 15 કરોડના ખર્ચે વિજ્ઞાન કોલેજનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી દેસાઈએ જણાવ્યું કે વર્ષ 2001ના ભૂકંપ બાદ રાજ્યના વિકાસ માટે અનેક આયામો શરૂ કરાયા છે. શિક્ષણથી કોઈ બાળક વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાન શરૂ કરાયા છે. તેમણે નવી શિક્ષણ નીતિના અમલ અને બાળકોને ભારતની ગૌરવશાળી સંસ્કૃતિથી પરિચિત કરાવવાના પ્રયાસોને પણ

0: બિરદાવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio ને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો ગઈકાલથી પ્રારંભ થયો છે. આ વખતની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ ઓનલાઈન સ્વગણના માટે નાગરિકોને અપીલ કરી છે.
1: આ જે સગવડણા આપણે ઓનલાઈન કરાવીશું તો એના જે ડેટા છે એ ખરેખર સરકારમાં આવશે. તો સરકારની જે કઈ યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પણ તમને તમારી ઓનલાઈન મોબાઈલ પર મળી જશે અને તમે એ યોજનાઓને પણ એમાં જોઈ શકશો. આ જે સંપૂર્ણ માહિતી તમે તમારી આપવાના છો એ ખરેખર ખૂબ જ ગુપ્ત પણ રાખવામાં આવશે. તો આપણે આ સગવડણા પણ ઓનલાઈન કરવી જોઈએ એવી હું આપ સૌને અપીલ કરું છું.
0: સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી, થાનગઢ અને સાયલામાં ભૂમાફિયાઓને પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના દરોડા અંગેની બાતમી અપાતા 42 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ શખ્સો સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવી અધિકારીઓની વિગતો ખનીજ માફિયાઓને આપતા હતા. આ અંગે SP વેદિકા બિહાનીએ વધુ માહિતી આપી.
2: मूली, सायला और थानगढ़ पुलिस स्टेशन ने कंबाइन एक ऑपरेशन किया जिसमें वे सभी व्यक्ति है जो शंकास्पद है या फिर जो एक्टिवली ये रोल निभा रहे थे व्हाट्सएप ग्रुप्स के अंदर या फिर ऑडियो कॉल, वीडियो कॉल जिसके भी द्वारा ये जो ये ऑपरेट कर रहे थे नेटवर्क, जिसमें जो पब्लिक सर्वेंट है, सरकारी कर्मचारी है, उनकी लाइव लोकेशन शेयर करने का काम कर रहे थे, उन सभी व्यक्तियों को यहाँ पे लेकर आया गया है और कड़क तरीके से ब्रीफ किया गया है कि अगर उनकी ये एक्टिविटी कंटिन्यू रहेगी तो इनके खिलाफ
0: આગામી 28 મેના રોજ ઈદ ઉલ ઉઝા એટલે કે બકરીદની ઉજવણી થશે. ગુજરાત ચાંદ કમિટીએ જણાવ્યું કે રવિવારે ચાંદ દેખાયો ન હતો ત્યારે ચાંદ કમિટીએ જાહેરાત કરી હતી કે 19 મે એટલે કે આવતીકાલે મંગળવારે પ્રથમ ચાંદ ગણાશે, જેથી હવે 28 મે ગુરૂવારે બકરીદ ગણાશે. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જો કે 2 દિવસ દરમિયાન રાજ્યના લોકોને ગરમીનો અનુભવ કરવો પડી શકે છે. આ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
3: જો મોસમ પ્રણાલી કા કોઈ વિશેષ પ્રભાવ યહાં કે વેધર પે નહીં રહેગા ગુજરાત કે વેધર પે ઓર હમ ઉમીદ કરતે હૈ કે અગલે 7 દિનો કે દૌરાન મોસમ આમતોર પે શુષ્ક રહેગા ગુજરાત કે લિયે ઓર જો લોઅર લેવલ્સ મેં અભી જો હવાઓ કી ગતિ કી બાત કરે યા દિશાઓ કી બાત કરે તો પશ્ચિમી સે ઉત્તર પશ્ચિમી હવાએં હૈ લોઅર લેવલ્સ મેં ઓર કોસ્ટલ મેં ફિલહાલ મછુઆરો કે લિયે કોઈ સ્ક્વાલી વેધર યા સ્ક્વાલી વિન્ડ્સ કી કોઈ વાર્નિંગ નહીં દી ગઈ હૈ લેકિન સ્ટ્રોંગ વિન્ડ્સ ચલને કી સંભાવના હૈ જો પહેલે સે ચલી આ રહી હૈ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ કી વજહ સે ઓર જો તાપમાન હૈ તો હમ ઉમીદ કરતે હૈ કે અગલે 2 દિન કે બાદ થોડા સા કોલ આને કી સંભાવના હૈ ફિલહાલ હમ હીટ વેવ કી કોઈ વાર્નિંગ નહીં દે રહે હૈ.
0: બીજી તરફ ગઈકાલે રાજ્યના 10 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર થયો છે. 44.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટિસ્કી ગામમાં તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત થયું હોવાના અહેવાલ છે. ગામના તળાવમાં નાહવા ગયેલો વિક્રમ બામણીયા નામનો કિશોર પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે શોધખોળ બાદ કિશોરનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા 194 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.2 ઓવરમાં 5 વિકેટે 197 રન બનાવી લીધા છે. બીજી તરફ આજે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. રાજ્યના ડ્રીમ પ્રોજેક્ટ કલ્ચર યોજનાને નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું રાજ્યના 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડ રૂપિયાની આવક મેળવે છે. રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ અને રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર થયો. આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, રજૂ કરીએ છીએ આજના પ્રસારણમાં હવે પછી રજૂ થનારા કાર્યક્રમોની એક ઝલક.

સાત વાગીને 25 મિનિટે સાંભળશો ભક્તિ સંગીત, ગુજરાતી સમાચાર 7 વાગીને 45 મિનિટે અને બરાબર 8 વાગે સાંભળશો સમાચાર પ્રભાત.

8 વાગીને 15 મિનિટે રજૂ થશે ગરબા, ત્યારબાદ 8 વાગીને 30 મિનિટથી 10 વાગ્યા સુધી રજૂ થશે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

બરાબર 10 વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર રજૂ કરવામાં આવશે. શ્રવણ માધુરી કાર્યક્રમ આપ સાંભળશો 10:30. ત્યારબાદ 12:30 સુધી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

બાર વાગીને 30 મિનિટે મહિલા જગત કાર્યક્રમ, 1 વાગ્યે હિન્દી અને અંગ્રેજી સમાચાર, 1 વાગીને 10 મિનિટે સુગમ સંગીત, 1 વાગીને 20 મિનિટે પ્રાદેશિક સમાચાર અને 1 વાગીને 30 મિનિટે જય જવાન કાર્યક્રમ અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો.

બપોરે 2:15 દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર ત્યારબાદ સાંજના 5 વાગ્યા સુધી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. સંગીતનો આનંદ માણી શકશો સાંજે 5:05 ના કાર્યક્રમ ફિલ્મ સંગીતમાં.

5:30 રજૂ થશે પ્રાદેશિક સમાચાર, માફ કરશો, પ્રાદેશિક કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 6 વાગ્યે સાંભળશો સુગમ સંગીત. અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત યુવાણી કાર્યક્રમ 6:30, પ્રાદેશિક સમાચાર 7:10 અમદાવાદ કેન્દ્ર પરથી.

રાત્રિના 7:20 કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળશો શંકર ગાય પાલનમાં રાખવાની કાળજી એ વિશે જિજ્ઞેશભાઈ ચૌધરીની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત. 7:50 રજૂ થશે ગુજરાતી સમાચાર. રાત્રિના 11 હિન્દી સમાચાર, ત્યારબાદ અંગ્રેજી સમાચાર આપ સાંભળી શકશો. તો મિત્રો, આ હતી આજના પ્રસારણમાં હવે પછી રજૂ થનાર કાર્યક્રમોની રૂપરેખા.

ગાયક કલાકાર પ્રફુલ દવેને આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમના અંતે સાંભળીએ આ ભક્તિ ગીત. ગાયક કલાકાર છે પ્રફુલ દવે.

ગાયક કલાકાર પ્રફુલ્લ દવેને આપ સાંભળી રહ્યા હતા. મિત્રો, આ સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર થોડી જ વારમાં.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4થા તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદી અને સ્વીડનના પ્રધાનમંત્રી દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંમત થયા. કેરળમાં આજે કોંગ્રેસ નેતા વી ડી સતીશન મુખ્યમંત્રી તરીકે તેમજ મંત્રીમંડળના 21 સભ્યો શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા અને ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4થા તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદીનો નોર્વેનો આ પ્રથમ પ્રવાસ હશે. તેઓ 43 વર્ષમાં નોર્વેની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ત્રીજા ભારત નોર્કેડ સબમિટ અને દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નોર્વેના રાજા હેરાલ્ડ 5મા અને રાણી સોન્જા સાથે પણ મુલાકાત કરશે. શ્રી મોદી નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરવાના છે. પ્રધાનમંત્રી નોર્વેના પ્રધાનમંત્રી સાથે ભારત નોર્કેડ વ્યાપાર અને સંશોધન સમિટને સંબોધિત કરશે. સમિટ દરમિયાન ભારત નોર્કેડ સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ચર્ચાઓ સ્વચ્છ અને હરિયાળી ટેકનોલોજી અને સમુદ્રી અર્થતંત્ર પર કેન્દ્રિત થવાની અપેક્ષા છે. ત્રીજી ભારત નોર્કેડ શિખર સંમેલન આવતીકાલે યોજાશે. શ્રી મોદીની સાથે નોર્વેના પ્રધાનમંત્રી, ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફ્રેડરિકસન, ફિનલેન્ડના પ્રધાનમંત્રી પેટરી ઓર્પો, આઇસલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટન ફોસ્ટ્રીડોટિર અને સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરન પણ ભાગ લેશે. આ સંમેલન ભારત અને નોર્કેડ દેશો વચ્ચે ટેકનોલોજી અને નવીનતા, હરિત પરિવર્તન અને નવીનીકરણીય ઉર્જા, ટકાઉપણું, સમુદ્રી અર્થતંત્ર, સંરક્ષણ, અવકાશ અને આર્કેટિક જેવા ક્ષેત્રમાં સંબંધોને વધુ વ્યૂહાત્મક માળખું પૂરું પાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગોથેનબર્ગમાં સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરન્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. દ્વિપક્ષીય સંબંધો અને દૂરંદેશી નેતૃત્વમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રધાનમંત્રી મોદીને સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસથી સન્માનિત કરાયા હતા. પ્રધાનમંત્રી મોદીનું આ 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. વાટાઘાટો દરમિયાન બંને નેતાઓએ ભારત સ્વીડન સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરી. તેઓ દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પણ સહમત થયા હતા. એક અહેવાલ સાંભળીએ.
1: ઇન્ડિયા સ્વીડન સ્ટ્રોંગર ટુગેધર ટુવર્ડ્સ 2047 થીમ કે તહેત દોનો દેશોને 2027 મે ભારત મે દ્વિપક્ષીય વ્યાપાર એવં નિવેશ શિખર સંમેલન આયોજિત કરને પર સહમતિ જતાઈ. સ્વીડન ઉદ્યોગપતિ ઓર પ્રમુખ કંપનીઓ કે પ્રતિનિધિઓ કે સાથ બાતચીત મે પ્રધાનમંત્રી ને મેક ઇન ઇન્ડિયા ઓર મેડ વિથ સ્વીડન પહેલ કે તહેત નિવેશ બઢાને કા આહવાન કિયા. દોનો દેશો કી સાઝેદારી અબ સેમીકન્ડક્ટર ઓર મજબૂત સપ્લાય ચેન જૈસે ઉચ્ચ વિકાસ વાલે ક્ષેત્ર પર વિસ્તારિત હોગી. તકનીકી ઓર જલવાયુ પરિવર્તન કે ક્ષેત્ર મે ભી યાત્રા કે દૌરાન કઈ મહત્વપૂર્ણ સમજોતે હુએ. ઇસકે સાથ હી સ્વીડન ઇન્ડિયા ટેકનોલોજી એન્ડ એઆઈ કોરિડોર કો ઓર મજબૂત કિયા જાયેગા તાકી દોનો દેશ કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કો આપસ મે જોડા જા સકે. સાક્ષી સિંહ, આકાશવાણી સમાચાર, ગોથેનબર્ગ, સ્વીડન.
0: દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ગોથેનબર્ગમાં કેટલાક સ્વીડિશ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન સ્વીડિશ કંપનીઓને ભારતમાં ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન મિશન, સ્વચ્છ ઉર્જા અને અન્ય ક્ષેત્રોમાં તેમનું યોગદાન વધારવા વિનંતી કરી. ભારત અને સ્વીડનના લોકશાહી, પારદર્શિતા, નવીનતા અને ટકાઉપણાના સહિયારા મૂલ્યો પર ભાર મૂકતા શ્રી મોદીએ સ્વીડનની નવીનતા અને ટકાઉપણું ક્ષમતાઓની ભારતના વિશાળ કદ, પ્રતિભા અને વિકાસની ગતિ સાથે જોડવા હાકલ કરી હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા 79મી વિશ્વ આરોગ્ય સભામાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે. 6 દિવસીય આ પરિષદ આજથી જીનીવામાં શરૂ થશે. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે આ વર્ષની વિષયવસ્તુ વૈશ્વિક આરોગ્યને નવું સ્વરૂપ આપવા, એક સહિયારી જવાબદારી, વૈશ્વિક આરોગ્ય પડકારોનો સામનો કરવા માટે સામૂહિક કાર્યવાહીના મહત્વ પર ભાર મૂકે છે. આ પરિષદ મજબૂત, વધુ સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક આરોગ્ય પ્રણાલીઓના નિર્માણ માટે સહિયારી વૈશ્વિક પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.

0: कराल के बाद शपथ ले रही है। मुख्यमंत्री और 20 अन्य मंत्री तिरुवनंतपुरम के सेंट्रल स्टेडियम में आयोजित समारोह में शपथ लेंगे। नई सरकार के 16 सदस्यों में मुख्यमंत्री वीडी सतीशन भी शामिल हैं, जो पहली बार सरकार में शामिल हो रहे हैं। शपथ ग्रहण समारोह को देखने के लिए यूडीएफ कार्यकर्ता कल दोपहर से ही बड़ी संख्या में राजधानी पहुंच रहे हैं। तिरुवनंतपुरम से स्मिथ एम पल्लुरुथी की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मृगनयनी पांडे।
1: સતીશને એ પણ જાહેરાત કરી કે તિરુવનચુરન રાધાકૃષ્ણન વિધાનસભા અધ્યક્ષ અને સનિમોલ ઉસ્માન ઉપાધ્યક્ષ રહેશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @news_abadને ફોલો કરશો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે સાંજે છત્તીસગઢના બે દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા હતા। રાજ્યની તેમની મુલાકાત દરમિયાન શ્રી શાહ રાયપુર અને બસ્તરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે। પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ।
2: केंद्रीय गृह मंत्री अमित शाह आज सुबह रायपुर में आपातकालीन सेवा डायल 112 के तहत नए वाहनों को हरी झंडी दिखाकर रवाना करेंगे। इसके बाद वे बस्तर जाएंगे और जिले के नेतानार गांव में जन सुविधा केंद्र का शुभारंभ करेंगे। इस केंद्र से दूरस्थ इलाकों में रहने वाले लोगों को शासकीय और डिजिटल सेवाएं आसानी से मिल सकेंगी। इसके बाद श्री शाह जगदलपुर पहुंचकर अमर वाटिका में श्रद्धांजलि अर्पित करेंगे। शाम को वे बस्तर के संग लोक सांस्कृतिक कार्यक्रम में भी शामिल होंगे। विकल्प शुक्ला, आकाशवाणी समाचार, रायपुर।
1: भारते संयुक्त अरब अमीरात में बरकाह परमाणु प्लांट पर थयेला हुमला अंगे ऊंडी चिंता व्यक्त करी छे। विदेश मंत्रालय जणाव्युं हतुं के आवी कार्यवाही अस्वीकार्य छे। भारते संयम राखवा अने वातचीत साथे राजद्वारी द्वारा તણાવ ઓછો કરવા હાકલ કરી। હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેની સામાન્ય તારીખ 1 જૂન કરતાં 6 દિવસ વહેલું 26 મેના રોજ કેરલમ પહોંચે તેવી શક્યતા છે। અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આગામી 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આંડમાન ટાપુઓ અને આંડમાન સમુદ્રના અન્ય ભાગોમાં પહોંચવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે। ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા છે। ભારતનો એકમાત્ર રજત ચંદ્રક જ્ઞાનેશ્વરી યાદવે મહિલાઓની 53 કિલોગ્રામ સ્નેચ ઇવેન્ટમાં જીત્યો હતો। કોમલ કોહેરે મહિલાઓની 48 કિલોગ્રામમાં કાંસ્યચંદ્રક જીત્યો તો અજીત નારાયણે પુરૂષોની 71 કિલોગ્રામમાં 2 કાંસ્યચંદ્રકો, હરજિંદર કૌરે મહિલાઓની 69 કિલોગ્રામમાં અને સંજ્ઞાએ મહિલાઓની 77 કિલોગ્રામમાં 3 કાંસ્યચંદ્રકો જીત્યા હતા। હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ।
3: આજના અખબારોમાં ભારત નેધરલેન્ડ વચ્ચે કરાર અને યુએ પર હુમલાના સમાચારોને મુખ્ય પાના પર સ્થાન અપાયું છે। ગુજરાત સમાચાર લખે છે યુએના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો। સંદેશનું મુખ્ય મથાળું છે ભારત નેધરલેન્ડ વચ્ચે ચીફ ડિફેન્સ ક્ષેત્રે 17 કરાર કરાયા, ભારત નેધરલેન્ડ વ્યૂહાત્મક ભાગીદાર બન્યા, 17 કરાર થયા। આ હેડલાઇન છે નવગુજરાત સમયની। નવગુજરાત સમય અન્ય સમાચારમાં રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો, ભારતીય સહિત 4ના મોતને સ્થાન આપ્યું છે। સ્થાનિક સમાચારોમાં અમદાવાદમાં સેઝ આઈટી પાર્ક બનાવાશે, વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર 120થી વધુ સ્પીડે વાહન હંકારવા પર 1500નો દંડ થશે જેવા વિવિધ સમાચારોને સ્થાન અપાયું છે।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4થા તબક્કામાં આજે નોર્વે પહોંચશે। પ્રધાનમંત્રી મોદી અને સ્વીડનના પ્રધાનમંત્રી દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંમત થયા। કેરળમાં આજે કોંગ્રેસના નેતા વીડી સતીશનન મુખ્યમંત્રી તરીકે તેમજ મંત્રીમંડળના 21 સભ્યો શપથ લેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા અને ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્યચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
4: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે।

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: મિત્રો, હવે સાંભળીએ એક દેશભક્તિ ગીત. ફિલ્મનું નામ છે રોસા, સ્વર છે હરિહરનનો.

આપ સાંભળી રહ્યા છો ગાયક કલાકાર સુમન કલ્યાણપુરીના સ્વરમાં ગરબા. સંગીતકાર અને ગીતકાર છે જયંતિ જોશી.

ગાયક કલાકાર સુમન કલ્યાણપુરીમાં આપ સાંભળી રહ્યા હતા ગરબા. સંગીતકાર અને ગીતકાર હતા જયંતિ જોશી. મિત્રો, આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર.
1: આકાશવાણી એટ 90 સાલ કી આવાજ, દિલ સે દિલ તક, નોન સ્ટોપ ધમાલ, પુરાની યાદેં, નયા જોશ હૈ, દેશ કા રેડિયો અબ ભી બોસ હૈ, આકાશવાણી કે ગૌરવમય 90 સાલ.

કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ દીવાના મસ્તાના ફિલ્મનું ગીત. ગાયક કલાકાર છે ઉદિત નારાયણ, વિનોદ રાઠોડ અને કવિતા કૃષ્ણમૂર્તિ. ગીતકાર છે આનંદ બક્ષી.

દિલ તો પાગલ હે ફિલ્મનું ગીત સાંભળીશું ગાયક કલાકાર લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં. સંગીત છે ઉત્તમસિંહનું અને શબ્દરચના છે આનંદ બક્ષીની.

0: બદલો બદલો, આદત બદલો.
1: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
0: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
2: ગાયક કલાકાર શાન અને કેકેના સ્વરમાં સાંભળીએ 10 ફિલ્મનું ગીત. ગીતના સંગીતકાર છે વિશાલ અને શેખર.

કાર્યક્રમના અંતે સાંભળીએ ડિસ્કો ડાન્સર ફિલ્મનું ગીત, ગાયક કલાકાર પાર્વતી ખાનના સ્વરમાં. સંગીત છે બપ્પી લહેરીનું અને બોલ છે અંજાનના.

ડિસ્કો ડાન્સર ફિલ્મનું આ ગીત હતું. ગાયક કલાકાર હતા પાર્વતી ખાન. આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત થાય છે.

0: આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: મિત્રો, પ્રસ્તુત કરીએ છીએ શ્રવણ માધુરી કાર્યક્રમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર મોરાર મનુભાઈ જસદાનવાલા

0: દીક્ષા સ્કીમ ના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: સાંભળીએ ગાયક કલાકાર મધુસૂદન શાસ્ત્રી અને અતુલ દેસાઈને.

0: ગાયક કલાકાર પ્રતિમા ત્રિવેદી, બંશ્રી યોગેન્દ્ર અને ઉમા ઓઝાને આપ સાંભળી રહ્યા હતા. મિત્રો, આ સાથે જ શ્રવણ મધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: મિત્રો, હવે આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

0: લવ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. દિલ ના લાગે કિનારે તો હું શું કરું, દૂર ઝંઝા પુકારે તો હું શું કરું, હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તુજ એ રૂપ ધારે તો હું શું કરું, હો વમણમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે તો હું શું કરું, આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું, છતાં કોઈ પાલો પ્રસારે તો હું શું કરું, તારી જુલ્ફોમાં ટાંકી દઉં તારલા, પણ તું આવે સવારે તો હું શું કરું. શબ્દો જ્યારે ધબકાર બનીને દિલમાં ઉતરે છે ને શ્રોતા મિત્રો, ત્યારે જન્મે છે કવિતા. અને ગુજરાતી સાહિત્ય એટલું ધનાઢ્ય છે કે તેની પાસે કંઈક એવા સાહિત્યકારો છે જે અમર રહેશે અને જે આપણા સૌનું ગૌરવ છે. આજે એક એવા જ કવિ, એક સર્જક, નાટ્યકાર, ગઝલકાર વિશે વાત કરીશું. બહેનો બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ કાર્યક્રમ સહિયર સાંભળી રહ્યા છો. અને આજે થોડો સમય પસાર કરીશું એક સર્જન યાત્રાની સુગંધમાં. શ્રોતા મિત્રો, કોઈ કવિતા માત્ર વાંચી જાય છે અને કોઈ કવિતા બની જાય છે. જ્યારે દુનિયા માત્ર નિયમોમાં જીવતી હતી ત્યારે એક શાયર આવ્યા, જેમણે ગઝલને બંધ બારણામાંથી બહાર કાઢી, એને ખુલ્લા આકાશમાં ઉડાડી, શબ્દોની નવી હવા આપી, નવો શ્વાસ આપ્યો અને ગુજરાતી ગઝલને એક નવી ઓળખ આપી. શ્રોતા મિત્રો, આધુનિક ગુજરાતી ગઝલના પ્રણેતા, ગુજરાતના ગઝલકાર, કવિ અને નાટ્યકાર ફકીર મહંમદ ગુલામ નબી મંસૂરી, કે જેમને આપણે સૌ આદિલ મંસૂરીના નામથી ઓળખીએ છીએ, એમનો આજે જન્મદિવસ છે. 18 મે 1936 ગુજરાતી સાહિત્યને આ અદ્ભુત શાયર મળ્યા, જેમણે ગઝલને એક નવી ઓળખ આપી.
1: જો એમની કવિ તરીકેની ઓળખ પહેલાના જીવનની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યા પછી એમણે માધ્યમિક શિક્ષણ અમદાવાદ અને કરાંચીમાં લીધું. કરાંચીમાં કાપડનો અને અમદાવાદમાં કાપડ તથા સૂતરનો વેપાર કર્યા પછી અંગ્રેજી સામાયિક ટોપિક અને ગુજરાતી સામાયિક અંગનામાં પત્રકારની કારકિર્દીનો આરંભ કર્યો અને અહીંથી જ એમણે ગઝલો અને કવિતાઓ લખવાની પણ શરૂઆત કરી. ત્યારબાદ એક વિજ્ઞાપન કંપનીમાં કોપીરાઇટર બન્યા અને છેલ્લે ભારત છોડી અમેરિકા વસવાટ સ્વીકાર્યો. અને હવે વાત કરીએ એમના દ્વારા લખાયેલી અગણિત રચનાઓ વિશેની, જેમ કે વળાંક, પગરવ, સતત જેવા ત્રણ કાવ્ય સંગ્રહો દ્વારા એમણે નવી કવિતાના દેખીતા લક્ષણોને ગઝલમાં પ્રગટાવીને એને નવો વળાંક આપ્યો. એમના શબ્દોમાં શહેરનું અજવાળું પણ છે અને દિલનો અંધકાર પણ.

0: જેમ એમણે લખ્યું, મોટા નગરના માણસો ચહેરા વગરના માણસો. કેટલી ઊંડી વાત! મોટા શહેરમાં રહેતા લોકો પણ લાગણીઓ ક્યાંક ખોવાઈ ગઈ હોય એવું. ચાલો આગળ વાત કરતા પહેલા એમની આ ગઝલ થઈ જાય. મોટા નગરના માણસો ચહેરા વગરના માણસો,
1: હેતુ વગરની ભીડમાં કારણ વગરના માણસો,
0: જાણે ન ઓળખતા મને મારા જ ઘરના માણસો,
1: અખબાર આખું વાંચતા વાસી ખબરના માણસો,
0: રણ રેતમાં ડૂબી ગયા પાણી વગરના માણસો,
1: પાકી સડકની શોધમાં કાચી કબરના માણસો. શ્રોતા મિત્રો, સ્વાતંત્ર્યોત્તર કે આધુનિક ગુજરાતી ગઝલની વિભાવના ઘડવામાં આદિલ મંસૂરી સાહેબનો નોંધપાત્ર ફાળો છે. અને ખબર છે, આદિલ મંસૂરી માત્ર શાયર નહોતા, એ ચિત્રકાર પણ હતા, નાટ્યકાર પણ હતા, પત્રકાર પણ. એટલે જ એમના શબ્દોમાં રંગ પણ દેખાતા અને દ્રશ્ય પણ ઊભું થઈ જતું. ખબર છે, આદિલની ગઝલોમાં સૌથી ખાસ શું? મૌન. એમણે મૌનને પણ અવાજ આપ્યો. જેમ કે એમણે લખ્યું, તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે. વાહ, સાચી વાત છે ને, જ્યારે અંધકાર આવે ત્યારે જ પ્રકાશની કિંમત સમજાય. અને જુઓ ને, પ્રેમ વિશે પણ કેટલી ઊંડી વાત કહી. સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. આ ગઝલ આખી કંઈક આ પ્રમાણે છે. તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે, મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.
0: મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે શરમ ભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.
1: વસંતો કાન દઈને સાંભળે છે ધ્યાનથી એને, સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.
0: ગરજતા વાદળોના ગર્વને ઓગાળી નાખે છે ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.
1: ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.
0: સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. અને શ્રોતા મિત્રો, જેમ અગાઉ કહ્યું તેમ, પછી એમની સફર અમેરિકા સુધી પહોંચી. દેશ બદલાયો તો એ શબ્દોની માટી ન બદલાઈ. એમના સંગ્રહ ન્યૂયોર્ક નામે ગામ માં વિદેશી જીવન, ત્યાંની સંસ્કૃતિ અને એકલતા બધું જ જોવા મળે છે. જેમ એમણે લખ્યું, આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું, છતાં કોઈ પાલવ પ્રસારે તો હું શું કરું. આ કેટલી સુંદર લાગણી છે. માણસ તૂટેલો હોય પણ પ્રેમ સામે ફરી ઓગળી જાય. અને આ પંક્તિઓ, માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો, કેટલું મોટું તત્વજ્ઞાન! માનવતા જ તો સાચી ઈશ્વરતા છે. તો મિત્રો, ચાલો સાંભળીએ આ ગઝલ હવે મનહર ઉદાસના સ્વરમાં.
2: આદરણીય મિત્રો, આજની આ મહેફિલના અંત તરફ હવે આપણે આવી ગયા છીએ. આજના યુગમાં માનવ થઈને રહેવું ઘણું જ મુશ્કેલ છે, પણ ઈશ્વર બની જવું ઘણું સહેલું છે. આવા જ ભાવોને રજૂ કરતી જનાબ આદિલ મંસૂરી સાહેબની આ હૃદયસ્પર્શી રચના હવે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.

તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો અમને લખીને ચોક્કસથી જણાવશો. ત્યાં સુધી લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો.

અરુણ દેસાણીની રચના આપ સાંભળી રહ્યા હતા શિલ્પા પંડિતના સ્વરમાં. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વીડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસનના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડનની તેમની 2 દિવસની મુલાકાત બાદ આજે નોર્વેના ઓસ્લો પહોંચ્યા છે. શ્રી મોદી ભારત અને નોર્વે વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે અને ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં પણ ભાગ લેશે.
1: आज प्रधानमंत्री नॉर्वे के राजा हेराल्ड पंचम और रानी सोनिया से मुलाकात करेंगे. इसके बाद वे नॉर्वे के प्रधानमंत्री योनास गार स्टोरर के साथ द्विपक्षीय वार्ता करेंगे. वे भारत नॉर्वे व्यापार और अनुसंधान शिखर सम्मेलन को भी संबोधित करेंगे. कल प्रधानमंत्री तीसरे भारत नॉर्डिक शिखर सम्मेलन में भाग लेंगे. वर्तमान में भारत और 5 नॉर्डिक देशों के बीच व्यापार का मूल्य $19 अरब है. व्यापार के प्रमुख क्षेत्रों में नवाचार, रक्षा, आर्कटिक और जनसंपर्क जैसे कई क्षेत्र शामिल हैं. संगीता गोडबोले, आकाशवाणी न्यूज, ओस्लो, नॉर्वे.
0: સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમની સ્વીડન મુલાકાત અંગે જણાવ્યું કે આ મુલાકાતથી ઘણા મહત્વપૂર્ણ પરિણામો મળ્યા છે, જે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપશે. તેમણે જણાવ્યું કે દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાથી લઈને સંયુક્ત નવીનતા ભાગીદારી અને ભારત સ્વીડન ટેકનોલોજી તથા એઆઈ કોરિડોરના બીજા તબક્કાની શરૂઆતથી લઈને આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવા સુધીની ચર્ચાઓ ફળદાયી રહી છે. તેમણે સ્વીડિશ લોકો, સરકાર અને પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સનનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીને સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટારથી સન્માનિત કરાયા હતા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસનના નેતૃત્વ હેઠળના નવા યુડીએફ મંત્રીમંડળે આજે તિરુઅનંતપુરમ ખાતે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા, જેમાં વી સી સતીસને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નવા મંત્રીમંડળમાં ભૂતપૂર્વ વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ કેરલમ કોંગ્રેસ પ્રમુખ રમેશ ચેન્નીથલા, વર્તમાન કોંગ્રેસ પ્રમુખ સન્ની જોસેફ, ભૂતપૂર્વ પ્રમુખ કે મુરલીધરન જેવા વરિષ્ઠ નેતાઓ સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ વી ડી સતીશનને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં નવી રચાયેલી કેરળમ સરકારને તમામ શક્ય સમર્થનની ખાતરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે છત્તીસગઢના રાયપુરમાં ઇમરજન્સી સેવાઓનો નંબર 112 માટે 400 નવા અત્યાધુનિક વાહનોને લીલી ઝંડી આપી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રમણસિંહ અને નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધી ડાયલ 112 સેવા છત્તીસગઢના ફક્ત 16 જિલ્લાઓમાં ઉપલબ્ધ હતી. રાજ્ય સરકારે હવે આ સેવાઓનો વિસ્તાર તમામ 33 જિલ્લાઓમાં કર્યો છે. શ્રી શાહ જગદલપુર પહોંચશે અને અમરવાટિકામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ બસ્તર કે સંઘ લોક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાના પ્રવાસે રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે તેઓ દ્વિપક્ષીય જોડાણના વ્યાપને વધુ વિસ્તૃત કરવા માટે બંને એશિયન દેશોની મુલાકાત લેવા માટે આતુર છે. તેમણે કહ્યું કે વ્યૂહાત્મક લશ્કરી સહયોગને વધુ ગાઢ બનાવવા, સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારીને મજબૂત બનાવવા, દરિયાઈ સહયોગને વેગ આપવા અને હિન્દ પ્રશાંત ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિયેતનામ પ્રવાસ દરમિયાન રાજનાથસિંહ વિયેતનામના સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. દક્ષિણ કોરિયામાં તેઓ દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રી સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ_abadને ફોલો કરશો. એક ઐતિહાસિક નિર્ણયમાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી છે. ગ્રુપ એની જગ્યાઓ પર ભરતી માટે ઉપલી વયમર્યાદા હવે 41 વર્ષ નક્કી કરવામાં આવી છે. ગ્રુપ બીની જગ્યાઓ માટે મર્યાદા વધારીને 44 વર્ષ કરવામાં આવી છે અને ગ્રુપ સી તથા ગ્રુપ ડીની જગ્યાઓ માટે મહત્તમ વય હવે 45 વર્ષ છે. સરકારે સ્પષ્ટતા કરી કે જ્યાં ઉચ્ચ વયમર્યાદા પહેલેથી જ અમલમાં છે ત્યાં હાલના નિયમો ચાલુ રહેશે. મહત્વપૂર્ણ છે કે જાહેર સેવા આયોગની બહારની ભરતીઓ, જેમાં રાજ્ય ઉપક્રમો, સરકારી કંપનીઓ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો સમાવેશ થાય છે, તે માટે મહત્તમ વયમર્યાદા પણ 45 વર્ષ રહેશે. આ નિર્ણય સત્તાવાર રીતે 11 મે 2026 અમલમાં ગણાશે. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં આજે સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં લગભગ 9 લોકોના મોત થયા છે. એક ઝડપી ટ્રક વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા વાહન સાથે અથડાઈ હતી. વાહનમાં 2 મહિલાઓ સહિત 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર પીલીભીત બસ્તી હાઇવે પર અદાલીસપુર ગામ નજીક થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે વાહન લગભગ 10 ફૂટ દૂર ફંગોળાયું હતું. આગળ અને પાછળની સીટ પર બેઠેલા લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે 2 લોકો રસ્તા પર પટકાયા હતા. આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની 16 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કર્યું છે. પંચના જણાવ્યા અનુસાર આ મહિનાની 25મી તારીખે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને મતદાન 18મી જૂને યોજાશે. મતગણતરી 22મી જૂને થશે. સંબંધિત મતવિસ્તારોમાં તાત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા લાગુ કરાઈ છે. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ મહિલા દિવસ પર મહિલા નાવિકોના અદમ્ય જુસ્સાની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે ભારતમાં ઊંડા નીતિગત સુધારાઓના કારણે ભારતીય મહિલા નાવિકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે નારી શક્તિ ભારત અને વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રને ઉજ્જવળ, વધુ સમાવિષ્ટ ભવિષ્ય તરફ દોરી રહી છે અને તેનું સુકાન સંભાળી રહી છે. નીટ પેપર લીક કેસનો દોર હવે લાતુરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો હોવાના અહેવાલ છે. એક માતા પિતા પર તેમની પુત્રી માટે 5 લાખ રૂપિયામાં લીક થયેલ પ્રશ્નપત્ર ખરીદવાનો આરોપ છે. સીબીઆઈની એક ટીમે ગઈકાલે તે વ્યક્તિની પૂછપરછ કરી હતી અને વધુ તપાસ માટે તેને આવતીકાલે એજન્સીના પુણે કાર્યાલયમાં હાજર થવા માટે સમન્સ પાઠવાયું છે. દરમિયાન આ જ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ અદાલતે પુણે સ્થિત આરોપી મનીષા મંધારેને 14 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી છે. આઈપીએલ ક્રિકેટમાં આજે યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. સનરાઇઝર્સ હૈદરાબાદ 12 મેચોમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી 7 મેચ જીતી છે અને પ્લે ઓફની રેસમાં મજબૂત રીતે યથાવત છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 12 મેચોમાં 12 પોઈન્ટ સાથે 5મા ક્રમે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વીડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસન્ના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

હમણાં આપ સાંભળી રહ્યા હતા છોટી સી બાત ફિલ્મનું આ ગીત યશુદાસ અને આશા ભોંસલેના સ્વરમાં. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે સાંભળીએ કુમાર સાનુને ફિલ્મ છે ફૂલ ઓર કાંટે.

આપ સાંભળી રહ્યા હતા સાગર ફિલ્મમાં એસપી બાલાસુબ્રમણ્યમને. અને હવે સાંભળીએ પંકજ ઉદાસને, ફિલ્મ છે સાજન.

ફિલ્મ સંગીત હમણાં આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સાંજના 5:30 થઈ છે અને હવે પ્રસ્તુત છે NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: કલાકાર હતા અભિજીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર.
1: સ્વસ્થ ભારત કા સપના અબ હોગા સાકાર. હર પરિવાર કો મિલેગા ઇલાજ કા અધિકાર.
2: આયુષ્માન ભારત યોજના, સબકા સાથ સબકા વિકાસ. હર ઘર મે ખુશહાલી આયે, સ્વાસ્થ્ય બને વિશ્વાસ.
1: અબ ચિંતા છોડીએ ઇલાજ કી, સરકાર હૈ આપકે સાથ. મુફ્ત ઇલાજ કી સુવિધા પાયે, બસ કરાયે પંજીકરણ આજ.
2: હર પરિવાર કો સ્વાસ્થ્ય કા અધિકાર. આયુષ્માન ભારત, સબકા આધાર.
1: જલ્દી કરેં, અંતિમ તિથિ 31 મઈ 2026. અધિક જાણકારી કે લિયે ડાયલ કરેં 104.
2: આયુષ્માન ભારત, સ્વસ્થ જીવન, સુરક્ષિત ભવિષ્ય.

કલાકાર અદનાન સામીને આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ યુવાવાણી, જે અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: હવે પ્રસ્તુત છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. યુવાણી કાર્યક્રમમાં આજે આપ સાંભળશો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વિશેની માહિતી, તે ઉપરાંત આજનો યુવાન દેશનો ભવિષ્ય પર વિદિશાનો વાર્તાલાપ, તે ઉપરાંત ફિલ્મી ગીતો તો ખરા જ.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: નમસ્કાર મિત્રો, કેમ છો? હું સ્તુતિ ફરી એકવાર તમારી સાથે વાત કરવા આવી છું. તમારું હાર્દિક સ્વાગત છે તમારા મનપસંદ કાર્યક્રમ યુવાણીમાં. મિત્રો, થોડા સમય પહેલાં મેં ભુજમાં આવેલા સ્મૃતિ ભવનની મુલાકાત લીધી હતી. હું બસ ત્યાં ફરવાના બહાને જ ગઈ હતી. જેમ આપણે કોઈ સામાન્ય મ્યુઝિયમમાં ફરવા જઈએ ને, એવું હશે એમ વિચાર્યું. પણ સાચું કહું તો જેમ જેમ અંદર આગળ વધતા ગયા તેમ સમજાયું કે આ ખાલી કોઈ મ્યુઝિયમ નથી, પણ હજારો લોકોની જિંદગી, તેમની પીડા અને તેમની યાદોની એક ઝલક છે. ત્યાં કેટલીક એવી વસ્તુઓ જોઈ અને વાતો સાંભળી કે મન અચાનક ભારે થઈ ગયું. એક ક્ષણે તો બસ શાંતિથી ઊભી રહી ગઈ અને વિચાર આવ્યો કે એક જ ક્ષણમાં લોકોનું જીવન કેમનું બદલાઈ ગયું હશે. પણ એની સામે લોકોની હિંમત અને સાહસ સાથે ફરીથી જીવનમાં આગળ વધવાની વાતો સાંભળીને એક અલગ જ લાગણી અનુભવાઈ. મને આજે પણ યાદ છે કે અમે બહાર નીકળ્યા ને પછી થોડા સમય માટે હું કશું જ બોલી ન શકી. અંદર એટલા બધા વિચારો હતા. મારા માટે સ્મૃતિ ભવનની મુલાકાત એ માત્ર મ્યુઝિયમ જોવા જેટલી નહોતી રહી, પણ એક એવો અનુભવ જેણે મને જીવન, લાગણી અને માણસાઈ વિશે ઘણું શીખવ્યું. પણ તમને થતું હશે ને કે સ્તુતિ તું અચાનક આ બધી વાતો કેમ કરે છે? કેમ કે મિત્રો, આજે 18 મે એટલે કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે. મિત્રો, અમદાવાદની એક વાત મને બહુ ગમે કે અહીં દરેક ખૂણે કોઈક ઇતિહાસ છુપાયેલો છે અને કદાચ એટલા માટે જ અહીંના મ્યુઝિયમ પણ એક અલગ અનુભવ કરાવે છે. ઘણીવાર આપણે એમ વિચારતા હોઈએ કે મ્યુઝિયમ જવું એટલે બસ જૂની વસ્તુઓ જોઈને પાછા આવી જવું, પણ ખરેખર તો મ્યુઝિયમ જઈએ ને ત્યારે આવું જરાય નથી લાગતું. જેમ કે ગાંધી આશ્રમ, જ્યાં આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની યાદો મળે છે, ક્યાંક કેલિકો મ્યુઝિયમ, જ્યાં જૂની હસ્તકળા જોવા મળે છે, તો ક્યાંક સંસ્કાર કેન્દ્ર, જે આપણને અમદાવાદના ઇતિહાસ અને સંસ્કૃતિ જોવા મળે છે, તો ક્યાં એવા મ્યુઝિયમ પણ છે જે આપણને જૂના સમયની યાદ અપાવે છે, જેમ કે અમદાવાદનું કાઇટ મ્યુઝિયમ તથા LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીને કેમ ન ભૂલાય. મને તો એમ લાગે છે કે જાણે દરેક મ્યુઝિયમની પોતાની એક અલગ સ્ટોરી ના હોય. ક્યારેક શાંતિથી ફરીએ ને તો એવું લાગે કે આ દિવાલો પણ કંઈક બોલે છે, કે આ જગ્યા બહારની ભાગદોડ અને અવાજથી દૂર થોડા સમય માટે રોકાઈને આપણા વારસાને સમજવાની તક આપે છે. સાચું કહું તો આપણે કોઈ પણ જગ્યાને સાચે સમજવું હોય ને તો તેના મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ. મિત્રો, પણ આજે આપણે એટલા બિઝી થઈ ગયા છીએ કે ઘણીવાર આપણે પોતાના ઇતિહાસ, પોતાની સંસ્કૃતિ અને જૂના સમયની વાતો વિચારવા માટે સમય જ નથી. બધું હવે મોબાઈલ અને સોશિયલ મીડિયામાં સમાઈ ગયું છે. કોઈ પણ વસ્તુ સેકન્ડ્સમાં મળી જાય છે. ફોટોઝ, વિડીયોઝ, ઓડિયો બધું હોવા છતાંય એવી ઘણી વસ્તુઓ છે કે જે સ્ક્રીન પર અનુભવાતી જ નથી. એ અનુભવ કરવા માટે તો આપણે આવા મ્યુઝિયમ્સમાં જ જવું પડે. દરેક વસ્તુ પાછળ કોઈકની યાદ, કોઈકની મહેનત, કોઈકનો સંઘર્ષ, કેટલી વાર્તાઓ છુપાયેલી હોય છે. જ્યારે પુસ્તકમાં વાંચેલી કોઈ વાત ત્યાં જઈને જોઈએ ને તો સાચે જ જાણે જીવન થઈ ગઈ હોય ને એમ લાગે. મ્યુઝિયમમાં આપણે કશું નવું શીખતા નથી, પણ પોતાની જાતને થોડું વધારે સમજીએ છીએ. એટલે જ કદાચ કોઈ ફોટાને જોઈએ ને ત્યારે એ કંઈક બોલતું હોય એવું લાગે. કેટલીક જગ્યાએ મન ખુશ થઈ જાય તો કેટલીક જગ્યાએ મનમાં શાંતિ છવાઈ જાય. મિત્રો, શું તમને પણ કોઈ એવું મ્યુઝિયમ યાદ છે જ્યાં જઈને તમે થોડા સમય માટે વિચારમાં પડી ગયા હોય? ક્યારેક તો એવું લાગ્યું હશે ને કે સમય થોડા સમય માટે અટકી ગયો છે. મિત્રો, મ્યુઝિયમ્સ વિશે વાત કરીએ ને તો એક પ્રશ્ન તો થાય કે દુનિયાનું સૌથી પહેલું મ્યુઝિયમ કોણે બનાવ્યું હશે? તો એવું માનવામાં આવે છે કે લગભગ 2500 વર્ષ પહેલાં મેસોપોટેમિયાની રાજકુમારીએ એક મ્યુઝિયમ બનાવ્યું જ્યાં જૂની અને ઐતિહાસિક વસ્તુઓ સાચવી રાખવામાં આવતી હતી. મિત્રો, જરા વિચાર તો કરો, આજથી 2500 વર્ષ પહેલાં પણ લોકોને પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસ સાચવવાની ચિંતા હતી. આ વાત સાંભળીને નવાઈ તો લાગે કે મ્યુઝિયમ તો હમણાં થોડા અમુક 100 વર્ષોથી બન્યા હશે, પણ સાચું તો એ છે કે માણસ હંમેશા પોતાની યાદો સાચવવા માંગે છે. કદાચ એટલે જ મ્યુઝિયમ્સ ખાસ લાગે છે. એ વસ્તુઓનો સંગ્રહ નથી, પણ માનવ સફરની યાદો છે. મિત્રો, મ્યુઝિયમની વાત કરીએ અને આપણા ભારતના મ્યુઝિયમની વાત ના કરીએ તો ખાલી પો લાગે. આપણા દેશમાં ઘણા એવા અદ્ભુત સંગ્રહાલયો છે જે ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિને ખૂબ સુંદર રીતે સાચવી રાખે છે. મિત્રો, ભારતના કેટલાક એવા મ્યુઝિયમ વિશે એવી ઇન્ટરેસ્ટિંગ વાતો છે ને કે જે તમને સાંભળીને ત્યાં જવાની ઈચ્છા થઈ જશે. જેમ કે 1814માં સ્થાપિત એશિયાનું સૌથી જૂનું અને ભારતનું સૌથી મોટું સંગ્રહાલય કલકત્તામાં આવેલું ઇન્ડિયન મ્યુઝિયમ, જ્યાં આજે પણ લગભગ 4000 વર્ષ જૂની મમી સાચવી રાખવામાં આવેલી છે. ઘણા લોકો માટે મ્યુઝિયમનું આ સૌથી મોટું અટ્રેક્શન છે. પછી દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ, જે હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલી ઘણી મૂળની વસ્તુઓ રાખવામાં આવેલી છે. ત્યાં જઈને લાગે કે આપણે સીધા હજારો વર્ષ જૂના ભારતમાં ના આવી ગયા હોય. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય, જે પહેલાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના નામે ઓળખાતું હતું. આની બિલ્ડિંગ એટલી સુંદર છે કે ઘણા લોકો માત્ર આનું આર્કિટેક્ચર

જોવા માટે ત્યાં જાય છે. હૈદરાબાદનું સલારજંગ મ્યુઝિયમ દુનિયાના સૌથી મોટા એક વ્યક્તિના સંગ્રહ માટે જાણીતું આ મ્યુઝિયમ છે. કહેવાય છે કે સલારજંગે પોતાની આખી જિંદગી દરમિયાન દુનિયાભરની જે પણ દુર્લભ વસ્તુઓ ભેગી કરી ત્યાં રાખવામાં આવે છે. પછી જયપુરનું આલ્બર્ટ હોલ મ્યુઝિયમ, ત્યાં રાત્રે લાઇટિંગ એટલું સુંદર લાગે છે કે ઘણા લોકો એને પેલેસ જેવું મ્યુઝિયમ કહે છે. અહીં ઇજિપ્તની મમીથી લઈને રાજસ્થાની કળા અને જૂના હથિયારો સુધી ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. મિત્રો, બસ એટલું જ કહેવાનું છે કે આપણે યંગસ્ટર્સ નવી ટેકનોલોજી અને ટ્રેન્ડ સાથે ઝડપથી આગળ વધી રહ્યા છે અને ખૂબ સારી વાત છે, પણ સાથે સાથે પોતાનો ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાને જાણવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે જે પેઢી પોતાના ભૂતકાળને સમજી શકે છે ને, એ જ વધારે સારું ભવિષ્ય બનાવી શકે છે. તેથી હવે મિત્રો, તમને જ્યારે પણ સમય મળે ને, ત્યારે એકવાર જરૂર કોઈક મ્યુઝિયમની મુલાકાત લેજો. કદાચ ત્યાં જઈને તમને પણ કોઈક એવો અનુભવ થાય જે તમારા જીવનમાં રહી જાય. અને કદાચ એ જ મ્યુઝિયમ્સની સૌથી મોટી ખાસિયત છે, એ આપણને ફક્ત ઇતિહાસ નથી બતાવતી પણ વિચારતા પણ શીખવાડે છે. તો યુવા મિત્રો, કાર્યક્રમને આગળ વધારતા આપણે સાંભળીએ એક ફિલ્મી ગીત.

0: તો મિત્રો, કાર્યક્રમમાં આગળ વધતા આપણે સાંભળીએ આજનો યુવાન દેશનો ભવિષ્ય પર વિદિશાનો વાર્તાલાપ.
1: આજે મારે એક એવા વિષય પર વાત કરવી છે જે માત્ર એક વિષય નથી પણ ભારતની શક્તિ છે, અને એ વિષય છે આજનો યુવાન દેશનું ભવિષ્ય. આપણી પાસે એક એવું ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે જે બીજા કોઈ દેશ પાસે નથી, અને એ છે આપણું યુવાધન. જેની પાસે યુવાની છે તેની પાસે દુનિયા જીતવાની ચાવી છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને 100 એવા યુવાનો આપો જે લોખંડી અને વજ્ર જેવું મન ધરાવતા હોય, હું આખા ભારતનો નકશો બદલી નાખીશ. આજે આપણી પાસે 100 નહીં, કરોડો યુવાનો છે. પણ સવાલ એ છે કે શું આપણે એ નકશો બદલવા તૈયાર છીએ ખરા? આજનો યુવાન ટેકનોલોજીના યુગમાં જીવે છે. આપણી આંગળીઓના ટેરવે આખી દુનિયા છે, પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે. આજે યુવાધન સોશિયલ મીડિયાના રીલ્સ અને લાઇક્સમાં ખોવાઈ રહ્યું છે. યુવાધન નશા તરફ વળી રહ્યું છે, જે આપણા દેશ માટે એક બહુ મોટો ખતરો છે. નાની નિષ્ફળતામાં આત્મહત્યાના વિચારો કરવા તે યુવાની નથી. માત્ર ડિગ્રી નહીં, સ્કિલ્સ પણ કેળવવાની એટલી જ જરૂર છે. દેશનું ભવિષ્ય ઘડવું એટલે માત્ર સરહદ પર જઈને લડવું એવું નથી. જો તમે વિદ્યાર્થી છો તો પૂરી ઈમાનદારીથી ભણો, જો તમે વેપારી છો તો ભેળસેળ વગર વેપાર કરો, અને જો તમે ડૉક્ટર કે એન્જિનિયર છો તો સેવાની ભાવના રાખો. દેશ ત્યારે જ બદલાશે જ્યારે આપણે શું મળશે એના બદલે હું શું આપી શકીશ એ વિચારીશું. આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય કે ડિજિટલ ઇન્ડિયા, દરેક ક્ષેત્રમાં યુવાનો લીડ કરી રહ્યા છે. બસ આ જ ગતિ આપણે જાળવી રાખવાની છે. આપણે એક એવા દેશના યુવાનો છીએ જ્યાં ભગતસિંહ 23 વર્ષની ઉંમરે ફાંસીએ ચડી ગયા હતા. આપણે એક એવા દેશના યુવાન છીએ જ્યાં છત્રપતિ શિવાજી મહારાજે નાની ઉંમરે જ સ્વરાજનું સ્વપ્ન જોયું હતું. આપણે માત્ર ભવિષ્ય નથી, આપણે વર્તમાન પણ છીએ. જો આજ સુધરશે તો કાલ પણ સોનેરી જ હશે. આપણે સાથે મળીને એક એવા ભારતનું નિર્માણ કરીએ જે વિશ્વગુરુ બને. યુવાન જાગશે તો જ દેશ દોડશે. જ્યારે ભારત તેની આઝાદીના 100 વર્ષ ઉજવતું હશે ત્યારે આપણું યોગદાન શું હશે એ આજથી જ આપણે નક્કી કરી લઈએ. યુવાનના હાથમાં જો સ્માર્ટફોન હોય અને મગજમાં વિઝન હોય તો તે દુનિયા પલટી શકે છે, પણ જો માત્ર ડેટા હોય અને દિશા ન હોય તો પોતે પણ ખોવાઈ શકે છે. એઆઈ અને આધુનિક યુગમાં આપણે યુઝર બનવાને બદલે ક્રિએટર બનવાનું છે. ભારતને માત્ર સોફ્ટવેર વાપરનારા જ નહીં પણ સોફ્ટવેર બનાવનારા યુવાનોની પણ જરૂરત છે. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, એક જે ઇતિહાસ વાંચે છે અને બીજા જે ઇતિહાસ બનાવે છે. આપણે સૌ ભારતના યુવાનોએ ઇતિહાસ બનાવવાનો છે, માત્ર તેને વાંચવાનો જ નથી. ન પૂછો મેરે મંઝિલ કહાં હૈ, અભી તો સફર કા ઇરાદા કિયા હૈ, ના હારૂંગા હોસલા ઉમ્ર ભર, યે મેને કિસી ઓર સે નહીં ખુદ સે વાદા કિયા હૈ. આજનો યુવાન માત્ર પોતાનો ફાયદો નહીં પણ દેશ અને સમાજના હિત માટે પણ વિચારે, ત્યારે જ સાચા અર્થમાં વિકાસ શક્ય બને છે. મારા માટે શું એના કરતા દેશ માટે શું એવો વિચાર યુવાનના મનમાં આવશે ત્યારે ભારત ખરેખર વિશ્વગુરુ બનશે. યુવાન માત્ર દેશના નાગરિક નથી, તેઓ દેશના નિર્માતા છે. આજનો યુવાન સપનાઓ જોવાની સાથે સાથે તેને પૂર્ણ કરવાની હિંમત પણ ધરાવે છે. આજે યુવાનો શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં વિશ્વસ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ડિજિટલ યુગમાં પણ ભારતીય યુવાનો નવી શોધો કરી રહ્યા છે, નવી કંપનીઓ શરૂ કરી રહ્યા છે અને દેશને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. પરંતુ દરેક શક્તિ સાથે જવાબદારી પણ આવે છે. આજનો યુવાન એના સામે ઘણા પડકારો પણ છે, જેમ કે બેરોજગારી, સ્પર્ધા, માનસિક દબાણ, સોશિયલ મીડિયાનું વ્યસન અને નશાખોરી જેવી સમસ્યાઓ. ઘણા યુવાનો પોતાનું લક્ષ્ય ભૂલીને સમય બગાડે છે. જો આપણે

0: આ સમસ્યાઓને ઓળખીને સમયસર એનો સામનો કરીએ તો આપણે આપણું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકીએ છીએ. યુવાનો માટે સૌથી મહત્વની બાબત છે સાચી દિશા. માત્ર ડિગ્રી પૂરતી નથી, પણ સારા સંસ્કાર અને સારા મૂલ્યો પણ એટલા જ જરૂરી છે. ઈમાનદારી, મહેનત, અનુશાસન અને દેશપ્રેમ, આ ગુણો યુવાનને મહાન બનાવે છે. મિત્રો, આપણે હંમેશા પૂછીએ છીએ, દેશ મારા માટે શું કરે છે? પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે પૂછીએ, હું મારા દેશ માટે શું કરી શકું? જો દરેક યુવાન આ વિચાર સાથે આગળ વધશે તો દેશને પ્રગતિથી કોઈ રોકી શકશે નહીં. આજનો યુવાન જો પોતાની શક્તિઓની ઓળખી લે અને તેને યોગ્ય દિશામાં ઉપયોગ કરે તો ભારતનું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ બનશે. યુવાન માત્ર ઉંમરથી નથી બનતો, પરંતુ વિચારો અને કાર્યોથી બને છે, અને એ જ વિચારો દેશનું ભવિષ્ય ઘડે છે. સપના જોનાર યુવાન ઘણા છે, પણ તેને સાકાર કરનાર જ દેશનું ભવિષ્ય બનાવે છે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો સમજાશે કે દરેક મોટા પરિવર્તન પાછળ યુવાનોનો હાથ જ રહ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ હોય કે વિજ્ઞાન કે ટેકનોલોજીની ક્રાંતિ, યુવાનો હંમેશા આગળ રહ્યા છે. યુવાન તરીકે આપણી સૌથી મોટી જવાબદારી એ છે કે આપણે પોતાને ઓળખીએ, આપણામાં કેટલી શક્તિ છે, કેટલી ટેલેન્ટ છે અને આપણે શું કરીએ છીએ એ સમજવું ખૂબ જરૂરી છે. દેશનું ભવિષ્ય દિલ્હીના પાર્લિયામેન્ટમાં નથી ઘડાતું, એ ઘડાય છે તમારી મહેનતમાં અને તમારા સપનાઓમાં. દેશનું ભવિષ્ય બનાવવા માટે ફક્ત જવાન હોવું પૂરતું નથી, પણ જાગૃત હોવું એટલું જ જરૂરી છે. આપણે ડિસાઈડ કરવું પડશે કે શું આપણે ફક્ત કન્ઝ્યુમર્સ બનવું છે કે ક્રિએટર્સ, શું આપણે પ્રોબ્લેમ્સની ચર્ચા કરવી છે કે સોલ્યુશનના ભાગ બનવું છે. જેના લોહીમાં ઉકળાટ છે, જેના વિચારોમાં ધાર છે, એ જ સાચો યુવાન છે. જેના પર દેશને નાશ છે, જેનામાં સાહસ કરવાની હિંમત છે, જેના લોહીમાં રાષ્ટ્રવાદની ગરમી છે અને જેના મનમાં પરિવર્તનનું સપનું છે, એ જ સાચો યુવાન છે. આવનારા સમયમાં ભારત જ્યારે વિશ્વની મહાસત્તા બનશે ત્યારે એમાં આપણો પરસેવો અને આપણી મહેનત હશે, એ જ આપણું સૌથી મોટું સૌભાગ્ય હશે. ભારત માતા કી જય. વંદે માતરમ.
1: તો મિત્રો, આ આપણે સાંભળ્યો આજનો યુવાન દેશનો ભવિષ્ય પર વિધિ શાહનો વાર્તાલાપ. તો યુવા મિત્રો, કાર્યક્રમને આગળ વધારતા આપણે સાંભળીએ એક ફિલ્મી ગીત.

તો યુવા મિત્રો, હવે સમય થયો છે આપની રજા લેવાનો. હું આશા કરું છું કે તમે પણ તમારા મ્યુઝિયમના અનુભવો વિશે અમને જણાવશો. તો મિત્રો, હું સ્તુતિ હવે આપની રજા લઉં છું આપના મનપસંદ કાર્યક્રમ યુવાણીમાં. આપણે ફરી જલ્દી નવી નવી વાતો સાથે મળતા રહીએ એવી આશા સાથે. આવજો.

આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા, સાંજના 7 થવા આવ્યા છે. રજૂ કરીએ છીએ બિન ફિલ્મી ગીતો. કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ રાઘવ ચૈતન્યને, ગીત છે રશ્મિ વિરાગનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કમાલ ખાન ને સાંભળીએ, ગીત છે મહેબૂબનું.

0: તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમના અંતે સાંભળીએ સોનુ નિગમના સ્વરમાં નુસરત બદ્રની રચના.

0: આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાંજના 7:10 થવા આવી છે. સમય થયો છે પ્રાદેશિક સમાચારનો.
1: પ્લેટફોર્મ નંબર 2 થી ચલને વાલી સુપરફાસ્ટ એક્સપ્રેસ કે યાત્રીઓ,
2: આઈ એમ હિયર. તને
3: ની આને મોબાઈલ ચાર્જ કરવો હતો,
2: દિમાગ ચાર્જ કર.
3: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
2: જોયું
3: પપ્પા, હું પે કરું છું. નો સિગ્નલ. હવે શું કરીશ? ફ્રી વાઈફાઈ છે ને.
2: બુદ્ધુ સુધરી જા.
3: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ, મતલબ ફ્રોડ ને કરો. બાય બાય. આરબીઆઈ કહે છે,
2: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ. જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
3: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
2: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંક ની નકલી વેબસાઇટ અને નકલી નંબર થી પૈસા ની છેતરપિંડી કરતા હોય છે.
3: તો પછી સાચો નંબર
2: બેંક ની ઓફિશિયલ વેબસાઇટ અથવા કાર્ડ પર.
3: તમે તો બચાવી લીધો દીદી.
2: કામ થી નહીં
3: કરું છું. આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
5: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ ચાલતી સ્વગણતરીમાં સહભાગી થયા. ક્ષય રોગના દર્દીઓ સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવાની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની સૂચના. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને ફ્રાન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણાના ખેલાડી તસ્નીમ મીર સતત બીજી વખત વિજેતા બન્યા. સમાચાર વિગતવાર. સરકારે જણાવ્યું, દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના સંઘર્ષ પર આજે નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું, કોઈપણ એલપીજી વિતરક પાસે કોઈ અછત નથી. જ્યારે રસાયણ અને ખાતર મંત્રાલયના સંયુક્ત સચિવ અપર્ણા એસ શર્માએ કહ્યું, ખરીફ મોસમ માટે ખાતરની ઉપલબ્ધતા રાજ્યમાં 50% વધુ છે. દેશભરમાં 2,00,000 મેટ્રિક ટનથી વધુ ખાતર ઉપલબ્ધ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર શ્રી તન્નાએ આ અંગેની સ્પષ્ટતા કરતા નાગરિકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.
6: કોઈ પણ જાતની અફવાઓથી આપણે પ્રેરિત ન થઈએ. ગમે તે પરિસ્થિતિની અંદર સરકાર અને આપણું જે તંત્ર છે એને પહોંચી વળવા માટેની ખૂબ જ પૂરતી તૈયારીઓ છે. કોઈ પણ જગ્યાએ પેટ્રોલ, ડીઝલની પણ ખોટી અફવાઓને માનીએ નહીં. પૂરતો જથ્થો એનર્જીનો, ગેસનો આપણી પાસે છે અને સૌ આપણે એમાં સહકાર આપીએ.
5: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આજે વહીવટી અધિકારીઓ કાર પુલિંગ એટલે કે એક જ વાહનનો ઉપયોગ કરીને એક સાથે સચિવાલય પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ કાર પુલિંગ વધી રહ્યું છે. આ અંગે પ્રવાસન વિભાગના ડિરેક્ટર કમ જોઈન્ટ સેક્રેટરી શિવમ તેવટિયાએ વધુ માહિતી આપી હતી.
7: सारे अधिकारी ऑफिसर्स आज कारपूल करके ऑफिस आए हैं और फोकस वर्चुअल मीटिंग्स पर भी रहेगा और हम सारी दमन दीव दादरा नगर हवेली की पब्लिक से भी अपील करते हैं कि वो ईंधन और रिसोर्सेज की बचत करें. इसी क्रम में आगे आज 7 पब्लिक बसेस भी चालू की गई हैं विभिन्न मार्गों में.
5: રાજ્યભરમાં વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ લોકો સત્તાવાર પોર્ટલ પર સ્વગણતરી પત્ર ભરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્વવસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી આગામી 31 મે સુધી યોજાનારી આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરી માટે શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી નાગરિકો પોર્ટલ અને મોબાઈલ દ્વારા સરળતાથી માહિતી આપી શકશે અને મળેલા સચોટ આંકડા વિકસિત ભારતના નિર્માણ અને જનકલ્યાણની નીતિ ઘડવામાં સીમાચિહ્ન સાબિત થશે. આ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી જૂન મહિનાથી રાજ્યભરમાં 1,00,000થી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા ઘરની યાદીની ગણતરીનું કામ શરૂ કરાશે. વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ રાજ્યભરમાં હાલ લોકો સત્તાવાર પોર્ટલ SE.CENSUS.GOV.IN પર સ્વગણતરીનો વિકલ્પનો ઉપયોગ કરી જાતે પોતાની માહિતી ભરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતથી જાતે તેમની વિગતો પોર્ટલ પર ભરી વસ્તી ગણતરીની કામગીરીમાં સહભાગી થયા. આ અંગે તેમણે પ્રતિક્રિયા આપી.
8: देखिए ये ऑनलाइन रजिस्ट्रेशन है, वो कहीं से भी रजिस्ट्रेशन करवा सकता है, वेबसाइट खोलनी है और उसके जो डिटेल्स है, बस एक ही ध्यान रखना चाहिए कि ये करोड़ों देशवासियों के लिए, व्यवस्थाओं के लिए एक बहुत ही बड़ा माध्यम है। इसमें जो आप फॉर्म जब भर रहे हो तब इतना जरूर से प्रयास करना कि 100% सच्ची माहिती उपलब्ध करवाने की हमारी जिम्मेदारी है।
5: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ગાંધીનગરથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી, જ્યારે ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ પોતાના પરિવારની વિગત ઓનલાઈન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી. આ અંગે તેમણે કહ્યું, ઓનલાઈન નોંધણી પૂર્ણ થયા બાદ અરજદારોને મોબાઈલ પર એક વિશિષ્ટ આઈડી નંબર પ્રાપ્ત થશે, જેને સાચવી રાખવો જરૂરી રહેશે. બાદમાં વસ્તી ગણતરીની ટીમ ઘરે આવશે ત્યારે માત્ર આ આઈડી નંબર આપવાથી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકશે. ઉપરાંત છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા નાગરિકોને સમયસર સ્વગણતરી પૂર્ણ કરવા અને સાચી માહિતી આપવા અનુરોધ કર્યો.
9: આપ સૌને વિનંતી કરું કે આપ પણ આ જનગણના કાર્યક્રમમાં સ્વગણનામાં જોડાવો અને પોતે સ્વગણનાના પોર્ટલ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરો. હું પણ આ બાબતે મારું પોતાનું રજીસ્ટ્રેશન કર્યું છે. આપને પણ વિનંતી કરું છું કે આપ પણ સ્વગણના કાર્યક્રમમાં જોડાવો એવી સૌને અપીલ કરું છું.
5: ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સત્તાવાર પોર્ટલ પર સ્વયં માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી. આ સાથે જ સુરેન્દ્રનગર અને પંચમહાલમાં પણ સબસે દૂર સબસે પહેલે સ્વ વસ્તી ગણતરી જનભાગીદારી અભિયાનનો આજથી પ્રારંભ થયો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષયમુક્ત ભારત અભિયાનની સમીક્ષા કરી. ગાંધીનગરના લોકભવન ખાતે યોજાયેલી બેઠકમાં બંને મહાનુભાવોએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કામગીરીની સમીક્ષા કરી. રાજ્યપાલશ્રીએ અધિકારીઓને ક્ષય નિયંત્રણની કામગીરીમાં સહેજ પણ કચાશ ન રાખવા અને લોકોમાં મહત્તમ જાગૃતિ ફેલાવવા તાકીદ કરી, જ્યારે મુખ્યમંત્રીએ ક્ષયના પ્રત્યેક દર્દી સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અધિકારીને સૂચના આપી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ક્ષયનું સંપૂર્ણ નિદાન અને સારવાર તમામ પેટા કેન્દ્ર અને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ઉપરાંત 42 કિલોથી ઓછું વજન ધરાવતા પુખ્ત દર્દી અને 14 વર્ષથી નાના બાળકોને 6 મહિના સુધી રેડી ટુ ઇટ ન્યુટ્રીશિયન સ્નેક્સ એટલે કે

0: તૈયાર પૌષ્ટિક આહાર અપાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલ્પસર અને બાળભૂત યોજનાઓની સમીક્ષા કરી। તેમના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં શ્રી પટેલે યોજનાની વર્તમાન સ્થિતિ અને અહેવાલ સહિતના મુદ્દાની સમીક્ષા કરી। દરમિયાન અધિકારીઓએ યોજનાની સ્થિતિ, અહેવાલ અને આગળના પગલાં અંગે મુખ્યમંત્રીને માહિતી આપી। કલ્પસર યોજના સંબંધિત નેધરલેન્ડમાં ભારત સરકાર દ્વારા કરાયેલા કરાર અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટે ટેકનિકલ સહકાર અંગે નેધરલેન્ડ્સ સાથે આશયપત્ર પર હસ્તાક્ષર કરાયા હતા। આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે। હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું, આજે દિવસભર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે। દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે ભુજ, અમરેલી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અહેવાલ છે।
1: 18 से लेकर 24 मई तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और इसमें जो अधिकतम तापमान है अगले 24 घंटे तक कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे कम होने का रहेगा। और जो हमारा तटीय क्षेत्र है, उत्तर गुजरात की तटीय क्षेत्र, दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें अधिक आर्द्रता के कारण और जो अधिकतम तापमान है सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन बने रहेगी अगले 24 घंटा तक।
0: હવામાન વિભાગે લોકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન જવા, બહાર જવાની ફરજ પડે તો માથું ઢાંકીને જવા અને સતત પાણી પીતા રહેવા તેમજ હળવા રંગના કપડાં પહેરવાની અપીલ કરી છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। મહેસાણાના બેડમિન્ટન ખેલાડી તસનીમ મીર ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેલેન્જ ટુર્નામેન્ટમાં બીજી વખત વિજેતા બન્યા। ફ્રાન્સમાં સેન્ટ ડેનિસ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ફાઇનલ સુધી તેમની સફર ઘણી પડકારજનક રહી। તેમણે ચીન, મલેશિયા, કોરિયા અને ચીની તાઇપેઈ જેવા બેડમિન્ટન ક્ષેત્રે મજબૂત ગણાતા દેશના ખેલાડીને હરાવી આ સિદ્ધિ મેળવી છે। સતત બીજી વખત વિજેતા બનવા બદલ લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે। અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમિયમ બસ હવે નવનિર્મિત અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ રાજમાર્ગ પરથી દોડશે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રાજમાર્ગ પરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરાયો છે। આ નવી વ્યવસ્થા હેઠળ અમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે સવારે 5 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દર કલાકે સંચાલિત થતા કુલ 24 ફેરા, ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા માર્ગના તમામ ફેરા પણ આ નવા ધોલેરા એક્સપ્રેસ રાજમાર્ગ પરથી દોડશે। આ નિર્ણયના કારણે અમદાવાદથી ભાવનગરનું ભાડું ઘટીને હવે 336 થશે। પ્રવાસન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા નાગરિકો માટે રાજ્યમાં આગામી સમયમાં વ્યાવસાયિક પ્રવાસન માર્ગદર્શક તાલીમ યોજાશે। ઇચ્છુક લોકો પ્રવાસન નિગમની વેબસાઇટ gujarattourism.com પર આગામી 23મી મે સુધી અરજી કરી શકશે। શહેરના ગાઈડ બનવા ધોરણ 12 પાસ ફરજિયાત, જ્યારે સમગ્ર ગુજરાત માટે સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજિયાત હોવાનું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર, દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ ચાલતી સ્વગણતરીમાં સહભાગી થયા। ક્ષય રોગના દર્દીઓ સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવાની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની સૂચના। રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા અને ફ્રાન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણાના ખેલાડી તસનીમ મીર સતત બીજી વખત વિજેતા બન્યા। આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું। કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને પિંકી દમણિયાના નમસ્કાર। મિત્રો, આજના ખેતી વિષયક કાર્યક્રમ અંતર્ગત શંકર ગાય પાલનમાં રાખવાની કાળજી એ વિશે જિજ્ઞેશભાઈ ચૌધરીની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત હવે આપ સાંભળશો।
3: શ્રોતા મિત્રો, આપણા વિસ્તારની અંદર ખેતી અને પશુપાલન એ મુખ્ય વ્યવસાય ગણાય છે। ખેતીની જે આડપેદાશો નીકળે છે એમાંથી પશુઓ માટે ઘાસચારો મળી રહે છે, જેથી પશુઓ રાખીને આપણે દૂધનું ઉત્પાદન મેળવી શકીએ છીએ, સાથે આર્થિક વળતર પણ એનાથી મેળવી શકાય છે। શ્રોતા મિત્રો, કેટલાક ખેડૂતો આ પશુપાલન સાથે પણ સંકળાયેલા છે, તો આજે આપણે ધરમપુર તાલુકાના કરંજવેરી ગામના આવા જ એક પ્રગતિશીલ એવા ખેડૂત અને પશુપાલક જિજ્ઞેશભાઈ છનિયાભાઈ ચૌધરીને મળીએ અને એમની પાસેથી શંકર ગાય પાલનમાં રાખવાની કાળજી વિશેની માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ જિજ્ઞેશભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
4: નમસ્તે
3: જિજ્ઞેશભાઈ, આપ આ કેટલા સમયથી પશુપાલનમાં જોડાયા?
4: અમારે તો લગભગ 10 વર્ષ જેવા થઈ ગયા, મારે પણ અમારે

0: આપણા લોકો પહેલેથી પશુપાલન કરતા જ હતા એમ. હા, ખેતી સાથે પશુપાલન કરે એમ. એ પહેલેથી શંકર ગાય જ રાખતા હતા.
1: તો આ હાલ જે આપને ત્યાં છે તો કેટલી ગાયો છે?
0: મારી પાસે હમણાં દૂધ આપતી 11 ગાય છે, અને 11 ગાયની વાસરડી છે, 12 જેવી વાસરડી છે નાની મોટી.
1: જિગ્નેશભાઈ, તો એને રાખવા માટેનું જે રહેઠાણા જે છે તો કયા પ્રકારે બનાવેલું છે?
0: રહેઠાણા અમે પાકું બનાવેલું છે, અને શેડ બનાવેલું છે, અને પાણી પીવાનું બી અંદર સગવડ બધી પાણીની બી અંદર જ આપેલી છે. ઓટોમેટિક પાણી આવ્યા કરે એમ. ને પાકી ગભાણ કરેલી છે, અને શેડ 14 ફૂટ જેટલો ઊંચો છે, એટલે હવા ઉજાસ વાળો.
1: અને છાણમૂત્ર નિકાલ થઈ જાય?
0: હા, છાણમૂત્ર નો નિકાલ થઈ જાય. છાણમૂત્ર નો નિકાલ ખેતરમાં જાય એમ, એવી રીતે. તો ગાયોને બેસવા માટે રબરની સીટ બધી ગાયને અલગ અલગ આપેલી છે.
1: તો જિગ્નેશભાઈ, આજે ગાયોને બાંધવામાં આવે તો એક ગાય દીઠ એનું કેટલું અંતર રાખવામાં આવે?
0: એક ગાય દીઠ 4 ફૂટનું જેવું આવે છે, 4-5 ફૂટનું જેવું.
1: તો એમાં જે આજે રહેઠાણની જે સફાઈ છે એ કેટલા સમયે કરવાની રહે છે, અને પશુઓની સફાઈ અને રહેઠાણની બંને કેટલા કેટલા સમય કરે?
0: એ રહેઠાણની સફાઈ તો સવારે દૂધ કાઢવા પહેલા થાય, પછી પાછું બપોરે બી થાય, પછી સાંજે પાછું દૂધ કાઢવા પહેલા થઈ જાય સફાઈ. ને પશુને તો સવારમાં બી નવડાવવું પડે, પછી તાપની સીઝન બપોરે બી નવડાવવું પડે.
1: જિગ્નેશભાઈ, તો એમાં જે આ વાછરડા ખરા અને દૂધાળ ગાયો ખરી, ગાભણ ગાયો જે હોય તે બધાને અલગ અલગ બાંધવામાં આવે?
0: દૂધ આપતી ગાયને અલગ બાંધે, અને નાની વાછરડી હોય વાછરડા એને અલગ બાંધે.
1: તો આ દૂધ આપતી જે ગાયો હોય તો એના માટે જે ઘાસચારો છે, ખોરાક છે, જે પશુ પોષક ને છે, તો કયા પ્રકારનું આપો છો?
0: ગાયને ખોરાકમાં તો દાણ આપીએ, પછી પશુ પોષક આપીએ, મિનરલ મિક્સર આપીએ, ને દૂધ વધારે દૂધવાળી ગાય હોય એને કેલ્શિયમ બી આપવું પડે આપણે ઉપરથી. દાણ ને તો બધું જ્યાં દૂધ ભરે ડેરીમાંથી મળી રહે, વસુધારા ડેરી થ્રુ એમાંથી મળી રહે, મિનરલ મિક્સર ને બધું જ મળી રહે એમ. ને ચોખ્ખો ચારો થોડો ઘરનો હોય પછી વેચાતો બી લાવીએ, પછી લીલો ચારો સિઝન પ્રમાણે હમણાં જુવાર લાખેલ છે, મકાઈ લાખેલ છે, બાજરો લાખેલ છે, એ છે ઘરનો ચાલે, ને પછી ચોમાસાની ચારે જંગલ નહીં આવે.
1: તો જિગ્નેશભાઈ, આ જે દિવસ દરમિયાન એમને ઘાસચારો નાખવાનો હોય તો કેટલા ટાઈમ નાખો છો આપ?
0: એ છે ને સવારે છે ને દૂધ ધોઈને પછી આખી સફાઈ કરીને પહેલા દાણ આપી દેવાનું, દાણ ખાઈ જાય એટલે પછી ચારો આપી દેવાનો, પછી પાણી તો એ ઓટોમેટિક પી લે, પછી બધું પછી આખો દિવસ આરામ કરે, પછી સાંજે બે ટાઈમ.
1: તો એને જે પાણી કેટલા કેટલા ટાઈમે?
0: પાણી તો એમ તો છે 3 ટાઈમ આપે, પણ મારે તો ડાયરેક્ટ છે એટલે એને લાગે ત્યારે પી લે એમ, જયારે પીવું હોય ત્યારે.
1: તો આજે એને દાણ આપવામાં આવે તો એક ગાય દીઠ આમ કેટલું દાણ આપવું પડે?
0: એક ગાય દીઠ દૂધના પ્રમાણમાં આપવામાં આવે. ધારો કે કોઈ ગાય 10 લીટર દૂધ આપતી હોય તો એને 5 કિલો દાણ આપવું પડે એમ, ને 2 કિલો એના શરીર માટે આપવું પડે એમ, એટલે 7 કિલો આપવું પડે એક ટાઈમમાં.
1: જિગ્નેશભાઈ, તો આ ગાયોને જે ઉનાળા દરમિયાન શંકર ગાયોને વધારે તકલીફ આપતી હોય ગરમીમાં, તો એમને કયા પ્રકારે આપ સગવડતા કરી છે એમ નવડાવવા માટેની ઉનાળા દરમિયાન?
0: નવડાવવા માટે એને તાપની સિઝનમાં એને બપોરે નવડાવવું પડે, પાણી છાંટવું પડે ઠંડુ પાણી, કાં તો પછી ફોગર લાઇન લગાવવી પડે. મેં બી મંગાવેલી છે, મેં બી લગાવવાનો છે ફોગર લાઇન, ને પંખા બી મૂકવા પડે, કારણ કે તાપની સિઝનમાં જ આ હોસ્ટેન ગાયનું તાપના લીધે દૂધ ઘટી જાય, એના માટે આપણે એને ઠંડુ પાણીનો છંટકાવ કરવો પડે દિવસમાં 2-3 વાર.
1: આજે હોસ્ટેન ગાય છે તો એને ગાભણ કાળ હોય તો ત્યારે કેવી રીતે કાળજી રાખવાની હોય એના ઘાસચારામાં કે એના દાણમાં?
0: ગાભણ દરમિયાન એને છે ને 2 મહિના દૂધ છોડી દેવું પડે, 7મા મહિના 8મા ને 9મા મહિનામાં જ્યારે એને ખોરાક આપવો પડે, મિનરલ પાવડર આપવું પડે, પશુ પોષક આપવું પડે, એ કાળજી રાખવી પડે.
1: જિગ્નેશભાઈ, એને બેસવા માટે અલગ બાંધવામાં આવે ગાભણ ગાયને?
0: ગાભણ ગાયને અલગ બાંધવી પડે, કારણ કે તોફાન કરે કે એવું થાય, પગ લપસી જાય, કે એની કાળજી રાખવી પડે આપણે. પગ લપસી જાય તો વહેલી ડિલિવરી થઈ જાય કે એવું થાય એમ, કારણ કે બેસામણ આવી જાય, એનું બાવલું મોટું હોય તો બાલામાં સોજો આવી જાય, એટલે ખુલ્લામાં રાખવી પડે, કાં તો કાચામાં બાંધવી પડે, એવી સગવડ કરવી પડે.
1: આ જે ગાભણ ગાય છે એનો વિયણનો સમય હોય તો ત્યારે અમુક રોગો આવતા હોય, મસ્ટાઇટિસ જેવા, તો તેમાં કેવી રીતે આપ ઉપચાર કરો?
0: મસ્ટાઇટિસ આવે એમાં પછી ડોક્ટરને જ બોલાવવું પડે આપણને.
1: એ રોગ ન આવે એ માટેની આમ કાળજી?
0: હા, એના માટે આપણે પહેલા તો કોઢારાની સફાઈ રાખવી પડે, પછી આપણે દૂધ કાઢવા જઈએ તો પહેલા સાબુથી હાથ ધોવા પડે, એનું બાવલું બરાબર સાફ કરવું પડે, એના ધોઈને પછી ટુવાલથી સાફ કરીને પછી દૂધ કાઢવું પડે, દૂધ કાઢીને પછી અમુક કીટ આવે એમાં બાંચડ બોળી લેવા પડે એમ, એટલી કાળજી રાખવી પડે એમ, અને દૂધ પૂરેપૂરું દોવા જાય એવી કાળજી રાખવી પડે.
2: મિત્રો, પશુપાલન વ્યવસાયમાં પાણીનું ઘણું મહત્વ રહેલું છે. દરેક પ્રાણી માટેની મુખ્ય જરૂરિયાતોમાં હવા, પાણી અને ખોરાક છે. પાણીને આપણે

0: જીવન કહીએ છીએ. પશુઓમાં શરીરના બંધારણમાં 65-70% જેટલું પાણી હોય છે. પાણી એ પોષક તત્વોના શોષણ અને ઉપયોગ માટે જરૂરી છે. શરીરનું તાપમાન જાળવવા, લોહીના દબાણમાં પાચનક્રિયા અને મૂત્રપિંડના કાર્યો તેમજ શરીરની વૃદ્ધિ, દૂધ ઉત્પાદન ઉપર પાણીની સીધી અસર પડે છે. પાણી એ પશુ ખોરાકનો અતિ આવશ્યક અને અત્યંત જરૂરી ઘટક છે. આપણું પશુ દરરોજ પાણી પીએ છે. એ ઉપરાંત લીલાચારામાંથી તથા ચારા પચવાની ક્રિયા દ્વારા તેમાં પાણી ઉમેરાય છે તથા પેશાબ, દૂધ, છાણ, પરસેવો અને શ્વસન દ્વારા પાણી શરીરમાંથી બહાર નીકળતું હોય છે. દરેક પશુની પાણીની જરૂરિયાતનો આધાર એને આપવામાં આવતા ખોરાકના પ્રકાર, વાતાવરણનું તાપમાન, એના કામનો પ્રકાર, દૂધ ઉત્પાદન, પશુની જાતિ, એની સ્થિતિ વગેરે જેવી બાબતો પર રહેલો છે. દૂધ આપતું પશુને 1 લિટર દૂધ ઉત્પાદન માટે વધારાના 3 લિટર પાણીની જરૂરિયાત પડે છે. ઉનાળામાં આ જરૂરિયાત વધે છે. જો સૂકોચારો વધારે આપીએ તો ઘણીવાર વધારે જરૂરિયાત ઊભી થાય છે. આ સિવાય પશુને દરરોજના પીવાના પાણી ઉપરાંત ડેરી કાર્યમાં દરરોજની સાફ સફાઈ નવડાવવા માટે પણ પાણીની જરૂરિયાત પડે છે. ગાયને ઉનાળામાં નવડાવવામાં આવે અને જોઈએ તેટલું પાણી પીવડાવવામાં આવે તો દૂધ ઉત્પાદન, પાચન શક્તિ અને પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે. આ સિવાય ડેરી ફાર્મમાં પણ પાણીની જરૂરિયાત વધુ રહે છે. સામાન્ય રીતે પશુ ઈચ્છે ત્યારે પાણી પોતાની મેળે જ 24 કલાક પી શકે એવી વ્યવસ્થા ઘણી સારી છે. હાલમાં ઘણા પશુપાલકોને ત્યાં સીધું સ્વયં સંચાલિત વાડકામાં પશુ મોઢું નાખે એટલે પાણીનો વાલ્વ દબાઈ અને પાણી આવે તે સીધું જ પશુ પી શકે એવી વ્યવસ્થા જોવા મળે છે, જે ઉત્તમ પ્રકારની વ્યવસ્થા છે. આ સિવાય પશુને પીવા માટે પાણીના હવાડા યોગ્ય ઊંચાઈના બનાવવા જોઈએ. એમાં પૂરતું પાણી મળવું જોઈએ. હવાડામાંથી પાણી ધોળાય નહીં એની કાળજી રાખવી. હવાડાને નિયમિત સાફ કરીને સ્વચ્છ રાખવા. આમ પશુને સ્વચ્છ પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે.
1: તો જિજ્ઞેશભાઈ, આ જે ગાય છે તો એને ગાભણકાળ દરમિયાન ને વિયાણ પછીથી જ્યારે એનું બચ્ચું અને માની કેવી રીતે કાળજી રાખવામાં આવે સાફ સફાઈથી મળી?
2: સાફ સફાઈ ને બચ્ચાને બી આપણે એને વિયાણ પછી એને બરાબર સાફ કરવી પડે. પછી એનું પહેલું ખીરું પીવડાવવું પડે, જે પહેલું 1/2 કલાકમાં એ ગાયનું દૂધ આપણે બચ્ચાને પીવડાવીએ એટલે એમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય એટલે એ પહેલું એને બચ્ચાને બચ્ચાનો વિકાસ સારો થાય એમ. ને વચ્ચે 3 કે 4 મહિના થાય પછી એને પેલા બચ્ચા દાણા આવે, બચ્ચા દાણા આપવું પડે. બચ્ચા દાણા આપ્યા પછી પોષણ પોષક આપવું પડે. ને હમણાં વસુધારા ડેરીની બધી યોજના ચાલતી છે વાસેડી ઉછેરની. વાસેડી ઉછેર યોજનામાં આપણે વાસેડી જોડી જઈએ તો એ આપણને દાણ સહાય આપે. વાસેડી એ પૈસામાં આપણને તૈયાર થઈ જાય. પછી ગાયનો વીમો આવે, ધારો કે ગાયને કંઈ થાય તો આપણને વીમા તે પૈસા મળી જાય એમ.
1: જિજ્ઞેશભાઈ, તો આપને ત્યાં આ દૂધનું કેટલું ઉત્પાદન થાય?
2: મારે ત્યાં હમણાં 11 ગાયનું ઉત્પાદન છે, 70 લિટર ઉપર છે. તેમાં 5 ગાય તો ગાભણ છે.
1: તો એ દૂધ આપ ક્યાં આપો છો?
2: દૂધ અમારે ગામની મંડળી છે, નીચલા પડિયા કરંજવેરી દૂધ મંડળી છે, એમાં આપીએ. અને નીચલા પડિયા કરંજવેરી મંડળી એ વસુધારા ડેરી સાથે જોડાયેલી છે.
1: તો આ દૂધ હાથથી જ ધોવામાં આવે કે મશીન દ્વારા?
2: હા, અમે હાથથી જ ધોતા છે દૂધ.
1: આ જે વધારે જે પશુઓ થઈ જાય તો ત્યારે બહાર આપી દો છો વાછરડી કે?
2: હા, જો વાછરડી તૈયાર થાય તો અમે બીજી ગાય હોય ને જે વધારે વેતરની કે એવી થાય તો અમુક ગાય થોડીક નવી વાછરડી તૈયાર કરીએ પછી ગાય આપીએ, કાં તો વાછરડી આપીએ. વધારે થઈ જાય તો આપવી પડે.
1: જિજ્ઞેશભાઈ, તો આ પશુપાલન સિવાય આપ બીજા કયા વ્યવસાયમાં સંકળાયેલા?
2: પશુપાલન સિવાય અમે ખેતી કરીએ એમ. ખેતીમાં ડાંગર રોપીએ, કોઈ શાકભાજી કરીએ.
1: એટલે ડાંગરની જે પૂળી હોય
2: ડાંગરની પૂળી હોય એ ઘરના પશુ માટે કામ આવી જાય એમ.
1: તો એમાં પશુઓના જે છાણ મૂત્ર ખરા તો એનો સીધો ઉપયોગ આપ આપની ખેતીમાં કરો?
2: પશુનો છાણનો એ કરી મૂકે પછી સિઝન આવે ચોમાસા પહેલાં અમે બધું ખાતર કાઢીને અમારા ખેતરમાં જ નાખી દઈએ એટલે અમારો જે રાસાયણિક ખાતરનો ઉપયોગ હોય એ ઓછો થઈ જાય એમ એનાથી.
1: જિજ્ઞેશભાઈ, તો આ જે શંકર ગાય ખરી તો એમાં વધારે કાળજી રોગ આવે ત્યારે શું રાખવું?
2: વધારે કાળજી શંકર ગાયમાં જ રાખવાની કે જ્યારે પણ સિઝન બદલાય ને ત્યારે જ કોઈ બી રોગ આવે. મસ્ટાઇટિસ પણ આવે. આ જ્યારે પણ શિયાળો જાય, શિયાળો ત્યારે પછી ઉનાળો આવે એટલે વાતાવરણ આખું ચેન્જ થાય ત્યારે વધારે કાળજી લેવી પડે એમ, કારણ કે કોઈ બી રોગ ત્યારે જ થાય. કાળજી તો એ જ કે વાતાવરણ ચેન્જ થાય એટલે ઠંડીમાંથી છે ને ગરમી થાય એટલે આપણે પાણીને એના પર સરકાર રાખવો પડે, ખોરાકમાં બી લીલો ચારો બી થોડોક આપવો પડે, સૂકો બી

0: રાખવું પડે, રાખવા માટે મેન્ટેન કરવું પડે. એમ
1: ઘણીવાર પશુઓને આફરાની સમસ્યા થતી હોય તો એ પ્રકારની સમસ્યા આમ જોવા મળે ખરી આપને ત્યાં?
0: હા, આફરાની સમસ્યા થાય ને, કોઈ પશુ ખાવામાં કંઈ આવી ગયું એના લીધે એના પોતા પેટમાં ગેસ થઈ જાય એટલે આફરો જેવો થઈ જાય, એના માટે પછી ડૉક્ટર બોલાવવો પડે, કાં તો પછી આપણે કોઈ પણ ઈલાજ કરવો પડે, સોડા બી પીડાવવી પડે, કંઈ બી કરવું પડે એમ.
1: અને જીજ્ઞેશભાઈ, આ વિયાણ સમયે જો કોઈ પશુને તકલીફ હોય તો પછી ડૉક્ટરને દ્વારા જ?
0: હા, વિયાણ સમયે તકલીફ પડે, કોઈ બચ્ચું એક વિયાણમાં તકલીફ પડે, કોઈ ખોરાક નબળો આપેલો હોય તો બી વિયાણ થવામાં એને તકલીફ પડે એમ. બચ્ચું નહીં આવે, પાણી અંદર સુકાઈ જાય તો બચ્ચું આમાં તકલીફ થાય, કારણ કે એક પગ નહીં, તો પછી ડૉક્ટરને બોલાવવું પડે.
1: તો આ જે શંકર ગાય ખરી, તો એના વિયાણ પછીથી કેટલા સમયગાળા પછીથી ફરી એ ગર્ભધારણ માટે?
0: શંકર ગાય એમ તો 60 દિવસની આસપાસ પાછી છે ને ગરમીમાં આવી જાય, પાછી હીટમાં આવે, પછી એક બે વખત છોડી દે તો 3-4 મહિને પાછી એ પાછું ગાભણ રહી જાય 4 મહિના પછી, એટલે 15 મહિનાની આસપાસ એ પાછું વિયાણ આવી જાય આપણને. શંકર ગાયમાં આપણને વિયાણ વધારે મળે.
1: જીજ્ઞેશભાઈ, આ ઘણીવાર શંકર ગાયમાં વિયાણનો જે સમયગાળો છે લંબાઈ જતો હોય, ગર્ભધારણ ન થતું હોય, તો એના માટે આમ દેશી કઈ ઉપચાર કરી શકાય ખરા?
0: ના, એમાં તો દેશી ઉપચાર તો નહીં, પણ આ મિનરલ મિક્સર ને એવું જે લોકો રેગ્યુલર ખવડાતા હોય ને તેને તો આ પ્રોબ્લેમ નહીં આવે. એમાં મિનરલ મિક્સરનો જ મુખ્ય હેતુ છે કે મિનરલ તમે રેગ્યુલર આપો ને તો આ સમસ્યા નીકળી જાય.
1: તો આ જે શંકર ગાય પાલન આપે કર્યું છે, તો એનાથી આમ કઈ રીતે આપને ફાયદાકારક લાગે છે?
0: શંકર ગાયમાં આપણને ફાયદો છે કે આપણને શંકર ગાય આપણે ઘર બેઠી કોઈ આપણે મજૂરીએ નહીં જવું પડે, કે ઘરે જ આપણને રોજી મળી રહે એમ, ઘરે જ આપણે કામ કરો અને ઘરે રોજી મળી રહીએ, આપણું કંઈ કામ હોય એ બી થાય, ને કોઈ વધારે કામ આવી ગયું તો આપણે એક ગાય વેચી નાખીએ તો સાથે રકમ આવી જાય એમ, એટલે આપણું કોઈ બી કામ થાય.
1: જીજ્ઞેશભાઈ, આપે અમારા મિત્રોને આ શંકર ગાય પાલનમાં રાખવાની કાળજી વિશે જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો આભાર.
0: આભાર.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શંકર ગાયપાલનમાં રાખવાની કાળજી એ વિશે જીજ્ઞેશભાઈ ચૌધરીની ધર્મેશ ઠાક પટેલે લીધેલી મુલાકાત.

0: AIR at 90.
1: મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર હેમા દેસાઈના સ્વરમાં ગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર હેમા દેસાઈના સ્વરમાં ગીત, અને હવે સાંભળીએ ફિલ્મ કંકુ પગલાનું ગીત.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કંકુ પગલા ફિલ્મનું ગીત. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ, દીવ તેમજ દાદરા નગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોર વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત. ભારત અને નોર્વેએ યુક્રેન અને પશ્ચિમ એશિયા સંઘર્ષની સ્થિતિમાં શાંતિની વહેલી પુનઃસ્થાપનાના પ્રયાસોનું સમર્થન કર્યું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિશ્વની કોઈ શક્તિ ભારતને રોકી શકતી નથી. ઈરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું, ઈરાન તેના હિતોનું રક્ષણ કરવા સક્ષમ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈમાં મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોરે ઓસ્લોમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. બંને નેતાઓ ભારત નોર્વે સંબંધોને હરિયાળી વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે ભારત નોર્વેના આ જોડાણથી અનેક વૈશ્વિક ઉપાયો મેળવી શકાશે.
1: આજ હમ ભારત નોર્વે સંબંધો કો એક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કા સ્વરૂપ દે રહે હૈ. ઇસ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સે ક્લીન એનર્જી સે લેકર ક્લાઇમેટ રિઝિલિયન્સ, બ્લુ ઇકોનોમી સે લેકર કે ગ્રીન શિપિંગ, હર ક્ષેત્ર મે ભારત કી સ્કેલ, સ્પીડ ઓર ટેલેન્ટ કો નોર્વે કી ટેકનોલોજી ઓર કેપિટલ કે સાથ જોડકર હમારી કંપનીઝ ગ્લોબલ સોલ્યુશન્સ ડેવલપ કરેગી.
0: વાટાઘાટો દરમિયાન બંને નેતાએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી તથા વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા. શ્રી મોદીએ સંશોધન, શિક્ષણ અને નવીનતાને આ સંબંધોના મુખ્ય સ્તંભ ગણાવ્યા.
1: રિસર્ચ, એજ્યુકેશન ઓર ઇનોવેશન ભી હમારે સંબંધો કે મજબૂત પિલર્સ બને હૈ. આજ હમને સસ્ટેનેબિલિટી, ઓશન એનર્જી, જીઓલોજી ઓર હેલ્થ જૈસે ક્ષેત્રો મે રિસર્ચ કોઓપરેશન બઢાને પર સહમતિ બનાઈ. ઇન્જિનિયરિંગ, એઆઈ, સાયબર ઓર ડિજિટલ જૈસે સેક્ટર મે હમ અપની યુનિવર્સિટી

0: और स्टार्टअप इकोसिस्टम को जोड़कर अपने पार्टनरशिप को फ्यूचर रेडी बनाएंगे।
1: બંને નેતાઓએ ભારત ઈએફટીએ વેપાર અને આર્થિક ભાગીદારી કરારથી વેપાર ટેકનોલોજી સહયોગ અને રોજગાર સર્જનમાં ઉદભવતી વિશાળ તકોનો પણ ઉલ્લેખ કર્યો. શ્રી મોદીએ નોર્વેના ઇન્ડો પેસિફિક મહાસાગર પહેલમાં જોડાવાના નિર્ણયનું પણ સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે બે મુખ્ય દરિયાઈ રાષ્ટ્ર તરીકે ભારત અને નોર્વે દરિયાઈ અર્થતંત્ર, દરિયાઈ સુરક્ષા અને ક્ષમતા નિર્માણમાં સહયોગને વધુ મજબૂત બનાવશે. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને નોર્વે બંને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સંવાદ અને રાજદ્વારીમાં માને છે. તેમણે નોંધ્યું કે કોઈપણ મુદ્દાનો ઉકેલ માત્ર સૈન્ય સંઘર્ષ દ્વારા લાવી શકાતો નથી. યુક્રેન અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે બંને દેશ શાંતિની વહેલી પુનઃસ્થાપનાના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. બંને પ્રધાનમંત્રીઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોરે ભારત અને આતંકવાદ સામે વૈશ્વિક લડાઈ માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું. પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ઇટાલિયન સમકક્ષ જોર્જિયા મેલોનીના આમંત્રણ પર આવતીકાલે બે દિવસ ઇટાલીના રોમ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ ઇટાલીના રાષ્ટ્રપ્રમુખ સર્જિયો મેટારેલાને પણ મળશે. શ્રી મોદી બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણને વધુ પ્રોત્સાહન આપવા વ્યાપારી નેતાઓ સાથે પણ વાટાઘાટો કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતાઓ માટે સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓફ ધ પોલર સ્ટાર કમાન્ડ ગ્રાન્ડ કોર્સથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નાયડુએ કહ્યું કે આ સન્માન પ્રધાનમંત્રીના નેતૃત્વ તેમજ ભારતની વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાના તેમના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. નીટ પ્રશ્નપત્ર ગેરરીતિ મામલે કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરૂગ્રામ, નાસિક, પુણે, લાતુર અને અહલ્યાનગરમાંથી 10 લોકોની ધરપકડ કરી છે. છેલ્લા 24 કલાકમાં સીબીઆઈએ વિવિધ સ્થળોએ દરોડા પાડીને અનેક ગુનાહિત દસ્તાવેજો, લેપટોપ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. અત્યાર સુધી કરાયેલી તપાસમાં ગેરરીતિ થવાના વાસ્તવિક સ્ત્રોતનો ખુલાસો થયો છે. આ કેસમાં સીબીઆઈએ નીટ યુજી પરીક્ષા માટે કોચિંગ આપતી એક ખાનગી ઇન્સ્ટિટ્યૂટના માલિક પ્રોફેસર શિવરાજ મોટેગાંવકરની ધરપકડ કરી છે. તેની કુલ 9 શાખાઓ છે અને મુખ્ય શાખા લાતુરમાં છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાઓ છતાં ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં ભારત વેપાર મહોત્સવ માટે વેબસાઇટ પ્રારંભ કરાવતા શ્રી ગોયલે દરેક વ્યક્તિએ અથાગ મહેનત કરતા રહેવું જોઈએ તે વાત પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે વિકસિત ભારત 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ દેશના ઉદ્યોગો, વ્યાપારી સમુદાય અને લોકોમાં જુસ્સો એટલો મજબૂત છે કે વિશ્વની કોઈ જ શક્તિ ભારતને રોકી શકતી નથી.
2: विकसित भारत 2047 जो प्रधानमंत्री जी ने हम सबको प्रोत्साहित किया है अमृत काल में मेहनत करने के लिए, वो लक्ष्य बड़ा है पर भारत के उद्योग व्यापार जगत, भारत के लोगों में जो आज उत्साह है और सफलता के लिए जिस प्रकार से पूरा देश 140 करोड़ लोग एकत्र हुए हैं, मुझे लगता है कि कोई ताकत दुनिया की ना हमें रोक पाएगी ना हमारे को थम पाएगी.
1: શ્રી ગોયલે નોંધ્યું કે ભારતનું અર્થતંત્ર સતત આગળ વધી રહ્યું છે અને નિકાસ પણ વધી રહી છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે નિકાસ આશરે $863 બિલિયન સુધી પહોંચી છે, જે ગયા વર્ષની સરખામણીમાં આશરે 5% વધારો નોંધાવે છે. શ્રી ગોયલે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો લક્ષ્ય $1 ટ્રિલિયન સામૂહિક નિકાસ હાંસલ કરવાનો છે. સરકારે જણાવ્યું છે કે દેશમાં રિફાઇનરીઓ કાર્યરત છે અને પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે આયાતમાં વિક્ષેપ છતાં ભારતમાં પૂરતો ઇંધણનો જથ્થો છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના સંઘર્ષ પર આજે નવી દિલ્હીમાં આંતરમંત્રીમંડળીય પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો સ્ટોક છે. તેમણે ભાર મૂક્યો કે કોઈપણ એલપીજી વિતરક પાસે કોઈ જ અછત નથી, પરંતુ અફવાઓ ફેલાવાને કારણે દેશના કેટલાક ભાગોમાં ગભરાટની ખરીદી જોવા મળી રહી છે.
3: हमारी रिफाइनरी

0: ભારતે વાટાઘાટો કરવાના તહેરાનના નિર્ણયનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે જ્યારે ઈરાન તેના રાષ્ટ્રીય અધિકારોનું રક્ષણ કરી રહ્યું છે ત્યારે ગૌરવ સાથે રાજદ્વારી કાર્યવાહી જરૂરી છે. ઈરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે ઈરાન રાજદ્વારી જોડાણ ચાલુ રાખતા તેના હિતોનું રક્ષણ કરવા સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમણે વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે રાષ્ટ્રીય એકતાના મહત્વ પર પણ ભાર મૂક્યો. આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ચેન્નાઈની ટીમે 4 ઓવરમાં 1 વિકેટે 46 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોઈન્ટ ટેબલમાં સનરાઈઝર હૈદરાબાદ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં 12 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પંજાબ કિંગ્સને 23 રને હરાવીને પ્લેઓફમાં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. અમેરિકાના એક ઉચ્ચસ્તરીય ઔદ્યોગિક પ્રતિનિધિમંડળે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ સાથે ભારતમાં પરમાણુ ક્ષેત્રમાં ખાનગી રોકાણ અને ઉદ્યોગ સહયોગ માટે તકો અંગે ચર્ચા કરી. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે જણાવ્યું કે ભારત અને અમેરિકા આજે વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા અને ઉભરતા ક્ષેત્રોમાં મજબૂત અને ભવિષ્યલક્ષી ભાગીદારી ધરાવે છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે યોજાયેલી 79મી વિશ્વ આરોગ્ય સભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ડોક્ટર ટેટ્રોસ અધાનમ ઘેબ્રેયેસસને મળ્યા હતા. એક સોશિયલ સંદેશમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રી નડ્ડાએ વૈશ્વિક આરોગ્ય સમાનતાને આગળ વધારવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોર વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં સહયોગને મજબૂત બનાવવા સંમત. ભારત અને નોર્વે યુક્રેન અને પશ્ચિમ એશિયા સંઘર્ષની સ્થિતિમાં શાંતિની વહેલી પુનઃસ્થાપનાના પ્રયાસોનું સમર્થન કર્યું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિશ્વની કોઈ જ શક્તિ ભારતને રોકી શકતી નથી. ઈરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું ઈરાન તેના હિતોનું રક્ષણ કરવા સક્ષમ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: હવા મહેલ.